સુપ્રભાત, ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજે રવિવાર તારીખ 14 જૂન 2026, વિક્રમ સંવત 2082, અધિક જેઠ વદ 14. આજની પ્રાતકાલીન સભામાં હું આરજે દીપ આપનું સ્વાગત કરું છું.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે બરાબર 6 વાગ્યે આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી રિલે થતા હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 6 વાગીને 5 મિનિટે ભક્તિ સંગીતનો સંકલિત કાર્યક્રમ વંદનવાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટર્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે. આસામના જોરહાટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો શહીદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે અને 3 મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 2 દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં ફ્રાન્સના નાઇસ પહોંચ્યા છે. G7 સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક રોકાણકારો અને બજારો સાથે જોડતા શિક્ષણ મંત્રાલયના કાર્યક્રમ ઇન્ડિયા ઇનોવેટર્સનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે તથા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. નાઇસ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલ નેગ્રોસ્કોમાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: નીસ મેં પ્રધાનમંત્રી કે સ્વાગત મેં ફ્રાન્સીસી ઓર ઇતાલવી કલાકારોને કથક, ઓડિસી ઓર ભારતનાટ્યમ જૈસે શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કિયે. આજ દોપહેર પ્રધાનમંત્રી મોદી ઓર ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ એમન્યુએલ મેક્રો સંયુક્ત રૂપ સે ઇનોવેશન ઓર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો પ્રદર્શિત કરને વાલે પ્લેટફોર્મ ભારત ઇનોવેટ્સ લોન્ચ કરેંગે. ભારત ફ્રાન્સ ઇનોવેશન વર્ષ કે દૌરાન આયોજિત ઇસ કાર્યક્રમ મેં 120 સે જ્યાદા ભારતીય સ્ટાર્ટઅપ કે સાથ સાથ વૈશ્વિક નિવેશક, સીઈઓ ઓર ટેકનોલોજી લીડર્સ હિસ્સા લેંગે. શૈલેશ મેનન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે શ્રીરામ શર્મા.
0: દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના નાઇસમાં રહેતા ભારતીય સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના ઉષ્માભર્યા સ્વાગતને અવિસ્મરણીય ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતથી મહેલો દૂર હોવા છતાં સમુદાયના તેમના વતન સાથેના સંબંધો મજબૂત રહે છે. સ્લોવાકિયામાં ભારતીય રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવે બ્રાતિસ્લાવામાં આકાશવાણી સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગના નવા માર્ગો ખોલશે અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
2: प्रधानमंत्री नरेंद्र मोदी जी की जो ये स्लोवाकिया के लिए यात्रा है, ये बहुत ही ऐतिहासिक यात्रा है क्योंकि ये किसी भी भारतीय प्रधानमंत्री की पहली यात्रा होगी, तो इसलिए हम सभी लोग काफी उत्साहित हैं इस यात्रा को लेकर. हमें पूरी उम्मीद है कि इससे न केवल राजनीतिक संबंध प्रगाढ़ होंगे बल्कि आर्थिक, रक्षा और पीपल टू पीपल रिलेशंस को भी बहुत अधिक बढ़ावा मिलेगा.
0: આસામમાં AN-32 વિમાન તૂટી પડતા 5 જવાનો શહીદ થયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન જોરહાટમાં નિયમિત ઉડાન પર હતું ત્યારે ઉતરાણ દરમિયાન ગઈકાલે એરબેઝ પરિસરમાં તૂટી પડતા વિસ્ફોટ બાદ તેમાં આગ લાગી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આસામના જોરહાટમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા AN-32 વિમાનમાં 5 બહાદુર સૈનિકોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે સ્ક્વોડન લીડર પ્રશાંતસિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીર એર ખેમા રામ કુમાવત અને અગ્નિવીર એર દાનિશ આલમે પોતાની ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા તેમની હિંમત અને સેવાને ગર્વ અને કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. શ્રી સિંહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે રાષ્ટ્ર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભું છે. ઇસરોના ચેરમેન વીર નારાયણે જણાવ્યું છે કે ઇસરોએ અણુ ઉર્જા વિભાગ સાથે મળીને એક અદ્યતન કૃત્રિમ ગરમી પ્રણાલી વિકસાવી છે જે ચંદ્રના લેન્ડરને અત્યંત ઠંડા વાતાવરણથી બચાવી શકે છે. બેંગલુરુમાં CSIR RISE કોન્કલેવને સંબોધતા ઇસરોના વડાએ સમજાવ્યું કે ચંદ્રયાન 3નું સૌર ઉર્જાથી ચાલતું લેન્ડર વિક્રમ ચંદ્ર પર ફક્ત 14 દિવસ માટે જ કાર્ય કરી શકે છે. હવે ઇસરો અણુ ઉર્જા વિભાગ સાથે મળીને ચંદ્ર પર 200 દિવસ સુધી કાર્ય કરી શકે તેવું ચંદ્ર લેન્ડર વિકસાવવા માટે કામ કરશે. કૃત્રિમ ગરમીથી સજ્જ આ લેન્ડર કઠોર ચંદ્ર વાતાવરણમાં પણ કાર્ય કરી શકે છે. તેમણે કહ્યું કે આનાથી ભવિષ્યના લાંબા ગાળાના મિશનમાં મદદ મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા

0: વ્યક્ત કરી છે. ત્યારબાદ તરત જ હર્મુઝ સમુદ્રધુની બધા માટે ખુલ્લું મૂકવામાં આવશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને આશા છે કે વાટાઘાટો સફળ થશે, પરંતુ જો તે સફળ ન થાય તો એક છેલ્લો ઉપાય છે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાધેઈએ જણાવ્યું હતું કે તાત્કાલિક કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા નથી. તેમણે જણાવ્યું હતું કે કરાર આજે થશે નહીં, પરંતુ આગામી દિવસોમાં શક્ય બની શકે છે. એક અહેવાલ સાંભળીએ.
1: અમેરિકા કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રસ્તાવિત સમજૌતે કી તુલના 2015 કી સંયુક્ત કાર્ય યોજના સે ભી કી. ઉન્હોને કહા કી ઉનકે પ્રસ્તાવિત સમજૌતે સે ઈરાન કે પરમાણુ હથિયારો પર પૂરી તરહ અંકુશ લગેગા. ઉન્હોને દાવા કિયા કી ઈરાન કે પરમાણુ કાર્યક્રમ પર પ્રભાવી રોક લગાઈ ગઈ હૈ ઔર શેષ પરમાણુ સામગ્રી બાદ મેં નષ્ટ કર દી જાયેગી. ઉધર ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાગેઈ ને કહા કી તુરંત કિસી સમજૌતે પર હસ્તાક્ષર કી ઉમ્મીદ નહીં હૈ. ઉન્હોને કહા કી યે સમજૌતા આજ નહીં હોગા, હો સકતા હૈ કી અગલે કુછ દિનો મેં એસા સંભવ હો. ઈરાન કે લોક પ્રસારક ઇસ્લામ रिपब्लिक ऑफ ईरान ब्रॉडकास्टिंग के अनुसार श्री बागई ने दूसरे पक्ष की विसंगति के कारण जारी वार्ता प्रक्रिया से तुरंत कोई उम्मीद जाहिर नहीं की. समाचार कक्ष से कृष्णकांत.
0: संदेशा व्यवहार मंत्री ज्योतिरादित्य सिंधिया ने हिमाचल प्रदेश में पोस्ट विभाग द्वारा ड्रोन आधारित टपाल सेवा शुरू करने की जाहरात करी. आ सेवा राज्य में मंडीनी मुख्य पोस्ट ऑफिस रहेधर शाखा वच्चे शुरू करवामां आवशे. आ पहल ग्रामीण डाक सेवकों ने डाक सहायकों साथे केन्द्रीय मंत्री की बातचीत दरमियान मळेला प्रतिसाद पर आधारित छे. मंत्रालय जणाव्युं कि विभाग आगामी 3 महीना में हिमाचल प्रदेश और आसाम में आश्रे 150 स्थळोए ड्रोन आधारित टपाल सेवा शुरू करवानी योजना छे. મંત્રાલયે ઉમેર્યું કે મંડી મુખ્ય પોસ્ટ ઓફિસથી આશરે 12 કિલોમીટર દૂર સ્થિત રહેધર શાખા સુધી પહોંચવામાં 2 કલાકથી વધુ સમય લાગે છે. ડ્રોન સેવા સમય આ ઘટાડીને માત્ર 7 મિનિટનો કરશે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. ભારતે 22 ઓવર અને 5 બોલમાં 195 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. કેપ્ટન શુભમન ગિલે 84 રન બનાવ્યા, તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 24 ઓવર અને 5 બોલમાં 194 રન બનાવ્યા હતા. ભારત તરફથી નવા ખેલાડીઓ હર્ષ દુબે અને ગુરુગુન બારારે 3-3 વિકેટ લીધી હતી. સતત વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને તેને 25-25 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન સામે મેચ રમાશે. આ મેચ બર્મિંગહામના એડબેસ્ટન ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ભારતે મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાન સામે રમાયેલી 16 મેચોમાંથી 13 મેચ જીતી છે. આજે અન્ય એક મેચમાં નેધરલેન્ડ્સનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજના અખબારોમાં મોદીની ફ્રાન્સ યાત્રા, ચોમાસુ, અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ કરારની સંભાવના સહિતના સમાચારોને સ્થાન મળ્યું છે. સંદેશની હેડલાઇન છે, આ વર્ષે ચોમાસામાં જ વરસાદ ગાયબ થઈ જશે. નવ ગુજરાત સામે લખે છે, પીએમ મોદી ફ્રાન્સ સ્લોવકિયાની 6 દિવસની મુલાકાતે ટ્રમ્પને મળશે. દિવ્ય ભાસ્કરે, અમેરિકા ઈરાન યુદ્ધ આજે ડીલ ફાઇનલ થશે અને વાયુસેના દુર્ઘટનામાં પાયલટ સહિત 5ના મોતના સમાચાર પ્રથમ ભાગને લીધા છે.
0: ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટર્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. આસામના જોરહાટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો શહીદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે અને 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

9:30 મિનિટે આજ કે ફનકાર કાર્યક્રમ કેન્દ્રિત રહેશે અભિનેતા ભારત ભૂષણ ઉપર. 10:00 ફોન ઇન હેલો સુરત એફએમ સ્પીકિંગ, જેની પ્રસ્તુતિ રહેશે નઝરીન મંસૂરીની. અને 11:00 સુરતી સિઝરનો વિશેષ કાર્યક્રમ હુર્તી ભાષામાં હુર્તી સિઝર, વૈશિકા એન્ડ વિવક્ષા કડિયા પ્રસ્તુત કરશે.

બપોરે 3:30 નાટ્ય તરંગ અંતર્ગત નાટક અભિશપ્ત ગાંધાર નો બીજો ભાગ. લેખક ડૉક્ટર શંકર શેષ, નિર્દેશક સુદર્શન કુમાર. 4:10 ઉજાલે ઉનકી યાદો કે અંતર્ગત કવિ પ્રદીપની સુપુત્રી એવા ચિત્રકાર મિતુલ પ્રદીપ સાથે મંદાકિની જોશી.

0: સાંજે 7 કલાકે વિશેષ જયમાલા અંતર્ગત સૈનિકો કી શૌર્યગાથામાં મહાવીર ચક્રથી સન્માનિત લેફ્ટનન્ટ કર્નલ દિવાન રણજીત રાયની શૌર્યગાથા તમે સાંભળશો. રાત્રે 8 કલાકે હવામહેલ અંતર્ગત નાટિકા કાગઝ કી સેવર, લેખક અભિલાષ, નિર્દેશક પુરુષોત્તમ દાવરેકર. રાત્રે 10:30 ઢલતી જાહેરાત અને અંતે રાત્રે 11 કલાકે વિવિધા. તો આ હતી આજના દિવસ દરમિયાનના પ્રસારિત થતા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.
1: પહેલે કોઈ વિદેશ સે આતા થા તો વહાં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કા ગુણગાન કરતા રહેતા થા, પર અબ હમારે અપને દેશ કે અટલ સેતુ દેખીએ. સુદર્શન સેતુ, ચિનાબ રેલ બ્રિજ, બોગીબીલ પુલ, અટલ ટનલ દેખીએ, પંબન સમુદ્રી પુલ દેખીએ. એસા લગેગા મંઝિલ ભી પાસ હૈ ઓર સફર ભી હૈ સુહાના.
2: 21વીં સદી કા ભારત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જિસ નયે યુગ મે પ્રવેશ કર રહા હૈ વો અભૂતપૂર્વ હૈ, અકલ્પનીય હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
4: આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
6: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
7: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
6: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
8: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
0: શ્રોતા મિત્રો, આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત છે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઇન્ફાસ્ટ્રક્ચર વિકાસ, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ, રોજગાર અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
1: મોદીજીએ 12 વર્ષના કાર્યકાળ દરમિયાન 4 કરોડ લોકોને મકાન ઉપલબ્ધ કરાવ્યા, 35 કરોડ લોકોને જનધન ખાતા ખોલ્યા, દેશમાં દરેક ઘરે ટોયલેટ ઉપલબ્ધ કરાવ્યું, 80 કરોડ લોકોને મુફ્ત અનાજની યોજના ચલાવી, દેશની અંદર કિસાનો માટે ઉત્પાદન કોસ્ટથી 1.5 ગણી કિંમતે MSPથી ખરીદી કરી, જેથી કરી અને લોકોનું જીવન ધોરણ પણ અપ થયું, સાથે સાથે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થયું.

0: પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર જિલ્લાના વિકાસને લગતી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પોરબંદર લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટને ઝડપી ગતિ આપવામાં આવી રહી છે, જેને કારણે આગામી સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. તેમણે જણાવ્યું કે રાણાવાવ ખાતે નવા રેલવે યાર્ડના નિર્માણ માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર એરપોર્ટના વિસ્તરણ માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોરબંદર અમદાવાદ વાયા મુંબઈ ફ્લાઇટ સેવાને મંજૂરી મળી ગઈ છે. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોરબંદરના ફર્નિચર પાર્કથી ગુજરાતનો વૈશ્વિક વેપાર વધશે. આ સમિટમાં દેશના ફર્નિચર ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની જાણકારી મેળવીને પોરબંદર દરિયાકાંઠે હોવાથી વૈશ્વિક વ્યાપારની વિપુલ સંભાવનાને કારણે અનુકૂળ રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો. પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઇટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પસંદગી કરવામાં આવી છે અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. આ બ્રિજ કાર્યરત થતા અંદાજીત 50,000 જેટલા વાહનોને રોજિંદી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ હવાઈ મથકનું 363 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે, જેમાં પાયલોટ તાલીમ સંસ્થાનું પણ નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટમાં રનવેને 1371 મીટરથી 2500 મીટર સુધી લંબાવવાનો અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સ્થાપિત કરાશે. આ અંગે કેશોદ હવાઈ મથકના નિયામક રાજકપૂર મીનાએ વધુ માહિતી આપી હતી.
1: केशोर एयरपोर्ट पे अभी एक टर्मिनल बिल्डिंग बन रही है. उस टर्मिनल बिल्डिंग के अंदर जैसे लिफ्ट्स, एस्केलेटर्स, एरो ब्रिजेज और बाकी जो लेटेस्ट एयरपोर्ट पर टर्मिनल बिल्डिंग की जो भी सुविधाएं होती है वो सारी सुविधाएं से इक्विप्ड हमारी टर्मिनल बिल्डिंग होगी. ये सारे विकास कार्य कम्प्लीट होने के बाद में बहुत सारी एयरलाइंस इस एयरपोर्ट पे आने में इंटरेस्टेड होंगी.
0: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જામનગર એરપોર્ટ પર આગામી તારીખ 15ના પ્રવાસી સુવિધા દિવસની ઉજવણી કરી અનેકવિધ લોક ઉપયોગી કાર્યો હાથ ધરાના છે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટરે પત્રકારોને માહિતી આપી હતી.
2: ફ્રી હેલ્થ ચેકઅપ કા પ્રોગ્રામ રખા હૈ, ટ્રી પ્લાન્ટેશન કા પ્રોગ્રામ રખા હૈ ઓર બચ્ચો કે લિયે પેઇન્ટિંગ કોમ્પિટિશન રખી હૈ. ઉસકે અલાવા હમ યહાં કે જો સફાઈ કર્મચારી હૈ ઉનકે લિયે સમ્માન કરને કા હમને વ્યવસ્થા કિયા હૈ ઓર વિમેન વર્કફોર્સ ઇન એવિએશન ઇન્ડસ્ટ્રી મેં ઇસ એરપોર્ટ કે જીતને ભી વિમેન હૈ ઉનકો સમ્માનિત કરને કી વ્યવસ્થા કી.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ 2026-27 માટેની ₹2,250 લાખની નવી દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં તાલુકા આયોજન સમિતિ તરફથી 8 તાલુકાના ₹13.44 કરોડના ખર્ચના કુલ 428 કામો મંજૂર કરાયા હતા. જિલ્લાની 6 નગરપાલિકા ભાયાવદર, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા તરફથી મળી કુલ 302 લાખના ખર્ચના કામોને બહાલી અપાઈ હતી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વધુ 25 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન ટ્રાન્સપોર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિઝનને સાકાર કરતી આ પર્યાવરણ ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસો ભાવનગરના નાગરિકોને સ્વચ્છ, શાંતિપૂર્ણ અને આધુનિક પરિવહન સુવિધા પ્રદાન કરશે. આજે રાજ્યભરમાં લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટેની કુલ 2,63,345 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે રાજ્યની કુલ 879 શાળા કોલેજોમાં યોજાશે, જે માટેની તૈયારી ભરતી બોર્ડ તરફથી પૂર્ણ કરવામાં આવી છે. ભરતી બોર્ડના જણાવ્યા મુજબ ઉમેદવારો કોલ લેટરમાં દર્શાવેલ કોઈપણ જાતનું પ્રતિબંધિત સાહિત્ય કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે રાખી શકશે નહીં. પરીક્ષા અંગેની કોઈપણ પ્રકારની સચોટ માહિતી માટે ઉમેદવારોએ ફક્ત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ચેક કરવા જણાવાયું છે. યુપીએસસીએ ભારત સરકારના વિવિધ પદો પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન રિક્રુટમેન્ટ એપ્લિકેશન પોર્ટલ દ્વારા 3 જુલાઈ સુધી અરજી કરી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાજ્યના 8થી વધુ શહેરોમાં ગઈકાલે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ અંગે વધુ માહિતી સાંભળીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા પાસેથી.
3: અગર હમ બાત કરે મેક્સિમમ ટેમ્પરેચર્સ કી તો કોઈ વિશેષ બદલાવ આયા નહીં હૈ કલ કે મુકાબલે મેં ઓર અગલે 7 દિન તક ભી હમ ઉમીદ કર સકતે હૈ કે કોઈ વિશેષ બદલાવ મેક્સિમમ ટેમ્પરેચર મેં નહીં આયેગા. જો કલ સર્વાધિક ટેમ્પરેચર મેક્સિમમ દર્જ કિયા ગયા થા અહેમદાબાદ મેં 42.7 ડિગ્રી સેલ્સિયસ રહા થા. સૌરાષ્ટ્ર કી બાત કરે તો 41.8 ડિગ્રી સુરેન્દ્રનગર મેં રહા થા ઓર ગાંધીનગર મેં 42.5 ડિગ્રી સેલ્સિયસ દર્જ કિયા ગયા થા.
0: વલસાડ જિલ્લાના ઉમરગામ રોડ રેલવે સ્ટેશન ખાતે સુરત મુંબઈ વચ્ચે દોડતી ફ્લાઇંગ રાણી એક્સપ્રેસને 9 સ્ટોપેજ મંજૂર કરાયું છે. આ પ્રસંગની ઉજવણી માટે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફ્લાઇંગ રાણીના સ્ટોપેજથી સ્થાનિક ઉદ્યોગો, નાના મોટા વેપારીઓ અને દૈનિક અપડાઉન કરતા કામદારોને મોટો ફાયદો થશે. આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે. ભાવનગરમાં ઉર્જામંત્રી કૌશિક વેકરિયા અને કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આ સંમેલનમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વિકાસ થયો છે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના અધ્યક્ષસ્થાને કેશોદ ખાતે વિકસિત ભારત સંમેલન પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. અને દ્વારકાના શિવરાજપુર બીચના દરિયામાં મધ્યપ્રદેશનો એક યુવક તણાયો હતો. મધ્યપ્રદેશના 4 મિત્રો શિવરાજપુર બીચ ખાતે દરિયામાં નાહવા પડ્યા હતા ત્યારે એક યુવક દરિયામાં તણાયો હતો. ઉલ્લેખનીય છે કે શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે 74.32 કરોડ ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ.

0: કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
3: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: हेलो,
1: गुड मॉर्निंग।
0: मेरा नाम रेखाबेन।
1: ओके रेखाबेन, क्या थी बोलो?
0: બોમરોલી રોજ ચાલે છે, અત્યારે અધિક માસ ચાલે છે।
1: રેખાબેન બોલો, બીજું લાઈફમાં શું ચાલે છે?
0: બસ શાંતિ છે લાઈફમાં। પણ
1: શું કરો, ઘરનું કામ કરો કે બીજું કઈ કામ કરો?
0: ના, ઘરનું કામ।
1: તો પછી જે આર્થિક વ્યવસ્થા ઘરમાં કરે તે કોણ, તમારા હસબન્ડ?
0: હા, એ કરો ને।
1: શું કામ કરે એ?
0: એ છે, અમારા દોરીના લૂમ્સ ચાલે છે।
1: ઓકે,
0: આ એમને આપું।
1: હા જી,
2: હલો, વિજયભાઈ બોલો।
1: તો વિજયભાઈ, તમે લૂમ્સ માં કામ કરો એમ?
2: દોરીના મશીન આવે, લૂમ્સ ની અંદર દોરી વપરાય અને નારા બાંધવામાં જાય। પહેલે મારા લૂમ્સ ચાલતા હતા, એ વેચીને પછી આ દોરીના મશીન।
1: ઓકે, એટલે એ લૂમ્સ કરતા આ દોરીના મશીન માં ફાયદો છે એમ?
2: ફાયદા કરતા એવું છે કે લૂમ્સ માં છે ને કારીગરો રજા બહુ પાડે, એને શોધવા જવું પડે, તેરી લાવવા પડે, એટલે એ પછી છે ને બંધ કરી દીધા અને આ મશીન નાખી દીધા અને હું જાતે ચાલુ એમાં, એટલે કોઈનો કારીગરની જરૂર નહીં પડે।
1: ઠીક છે, એટલે તમે એકલા જ કરાવો છો? રેખાબેન હેલ્પ કરે કે નહીં?
2: એ આવે ને હેલ્પ, કોઈ ફેરી કામ વધારે હોય તો આવે હેલ્પ કરે। અહીંયા ઘરમાંથી ફ્રી થાય ને તો ત્યાં આવે, કાંડી પેચક ભરી આપે મને।
1: ફાઇન,
2: બાકી તો બધું એકલો જ કામ કર્યા કરો।
1: અને તમે ક્યારેક આમ એવો મૂડ થાય કે આજે રેખાબેન ને રસોડામાં હેલ્પ કરો?
2: હમણાં તો ઘરે બેઠેલો છું 2 મહિનાથી, મંડીના હિસાબે તો રસોડામાં તો હેલ્પ નહીં કરવા, મતલબ આ કપડા ધોવાનું મશીન આવે ને પાણી ભરવાનું ચાલુ, એ બધું કરી નાખું। નવરા નવરા હું કરું, કારણ કે હમણાં છે ને બધું અઢીક માસ નું બધું 2-3 જાતની આઈટમ બધી બનાવવાની, દાળ ભાત શાક પકોર કેરીન રસ બધું અલગ અલગ, એટલે ટાઈમ વધારે એને થાય, ટાઈમ મળે નહીં। આ જરાક ફ્રી છે તો નવરો નવરો સાઠી હાથ બધાના।
1: હા બિલકુલ, હું તો કહું છું કે તમારે કિચન માં બી કાંદા આંદા ટામેટા કાપી આપવાના બેઠા બેઠા।
2: એની કાપવા દે, તમને ચપ્પુ વાગી જાય એમ કે?
1: ઓ બરાબર છે,
2: હા ચપ્પુ વાગી જાય તો પછી દોરીના મશીન ચલાવાય નહીં।
1: હા એ વાત સાચી, પણ પછી એવું તો નથી થતું ને કે ફ્રી છો તો બેઠા બેઠા ઘરમાં આ બનાવી નાખ, પેલું આજે આ ખાવું છે, કાલે પેલું ખાવું છે?
2: ના ના ના, એવું કઈ નહીં, એ તો મારી ઈચ્છા હોય ને તેને ખબર પડી જાય, તે બનાવી જ દે।
1: વાહ ભાઈ વાહ,
2: મનમાં વિચારેલું હોય કે આજે એને છે ને બટાકાની પૂરી બનાવવાનું કહી દેમ, મરચાના ભજીયા, એટલે એને વાત કરું એટલે કહી દે કે આ તો કમ્પ્લીટ થઈ ગયું તમારું।
1: સરસ,
2: ગઈકાલે વાત થઈ, મેં કહ્યું આજે વેફર ખાવી છે, એટલે આયરી બહાર કાઢેલી તરવા માટે।
1: શું વાત છે,
2: બરાબર કુંડલી મળેલી છે।
1: હા કુંડલી બરાબર, જેણે બી મહારાજ મેળવી છે તે બહુ જ જોરદાર।
2: આ સાચો પ્રેમ કહેવાય ને?
1: બિલકુલ,
2: કોઈ કોઈ ફેરી એવું પણ થાય કે બંને જણા મોમાંથી એક સરખો શબ્દ નીકળી આવે। આજે આપણે આમ આમ જઈએ, તાપી માતા જવું છે, મારું બોલવાનું થાય પણ બોલવાનું થાય।
1: સરસ, ચાલો ઉપરવાળો તમારી જોડીને આવા જ પ્યારથી સલામત રાખે। ઠીક છે, ચાલો સરસ, તમારી જોડી માટે સંભળાવશો તમને આ ગીત।

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: हेलो, गुड मॉर्निंग, सूरत एफएम स्पीकिंग।
2: गीत वापरू से कनुभाई गोहिल।
1: कनुभाई, क्या निकल रहा छो सवार सवार में?
2: घर वो गॉम मो जाइए।
1: पण कया गॉम रहो छे ने कया गॉम जवानु छे?
2: वासलवा।
1: अने रहो छो क्या?
2: रहे क्षेत्र मो।
1: अच्छा, એટલે કઈ બાજુ? પણ
2: ઓ લીસા બાજુ।
1: તો ખેતર માં જ રહો છો એમ?
2: હા, જમીન રાખેલી છે।
1: જમીન માં શું ઉગાવો છો?
2: કપાસ। કપાસ?
1: તો ખેતર માં બારે માસ થોડી રહેતા હશો?
2: બારે મહિનો ઘરે વાઈન પાસે ઘઉં કરવાના, વસે એડો ની સીઝન આવશે।
1: અચ્છા, એટલે ખેતર
2: બાજરી આવે, પછી એની સીઝન આવે, ઘઉં ની સીઝન આવશે।
1: જીવન

0: ટ્યુબ આવે ને એ ટ્યુબ નાખી દેતા ઝાડ પર એટલે મસ્ત ઝૂલો બની જતો. કેરીબેરી ના ઝાડ છે કે નહીં આસપાસ? દરેક પ્રદેશ ની પોતાની અલગ ભાષા છે. ગુડ, મને કહો કે પછી કેરી કેટલી ખાધી?
1: કેરી તો ઘણી ખાધી.
0: ઓવા, હું બી બોલું તમારી જેમ. સરસ. બીજું શું વાવો કેરી સિવાય? એમ ખાવાની ફળ ફ્રૂટ શાકભાજી એવું કઈ?
1: ગવાર વાવીએ, ભીંડા,
0: ટામેટા,
1: ટામેટા પછી બટાકા,
0: લીંબુ. કહો, ચાલો આ વાત સાથે કયું ગીત સાંભળશો?
1: વિજયપતનું
0: રાહ મેં ઉનસે મુલાકાત હો ગઈ. ખેતર માં મુલાકાત થઈ કે કોઈની સાથે
1: મુલાકાત? પરિવાર ની થાય, મારે બીજો કોની થાય.
0: બરાબર છે, ચાલો ઠીક છે, સંભળાવશું તમને આ ગીત.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સર

0: આમાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
0: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ સમજી ગયો.
0: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: Good morning, Surat FM speaking.
1: Suprabhat, good morning.
0: Suprabhat.
1: Jirin Ben bolo chhe.
0: Ji.
1: Dinesh Bhai Rana, Navsari Bazar Siddharth Society.
0: Barabara, Siddharth Society bahu famous thai gai chhe, Dinesh Bhai tamara lide.
1: Te baju chhe to bahu jana phone kare chhe, 4-5 jana phone kare chhe. Ramnyog Society mathi kare chhe, Sagrampara mathi kare chhe, Sagrampara main road par thi kare chhe, Raju Bhai karine.
0: Navsari Bazar wala am Surat FM sathe am dil thi jodaya chhe, sari baat chhe.
1: Ara ame to એકદમ દિલ થી જોડાયેલા છે, કારણ કે આકાશવાણી નો બહુ મોટો ફેન છું. નાનો ટીઆરટી સાંભળું છું. પેલો કોલ મારો 1/10/23 લાગેલો, ભાદરવો મહિનો 7 પક્ષ માં પેલો ફોન મારો લાગેલો.
0: વાહ ભાઈ વાહ, તમને તો બધું યાદ છે.
1: રવિવારે 1/10/23 ને રવિવાર હતો ને ગુરુવારે મારું ગીત આલુ.
0: ઓહો, ડાયરી માં તારીખ નોંધી લીધી લાગે છે.
1: બધું તમારું પહેલેથી બધા રેકોર્ડ છે મારી પાસે, કયા સમય પર ફોન કર્યો, ક્યારે મારું ગીત આવ્યું, કોની સાથે વાત કરી, કયું ગીત મેં મુકાયું, ને કયું ગીત મૂક્યું તમે, એ બધું
0: જોરદાર. આ તો કઈક સારી વસ્તુ જાણવા મળી.
1: બહુ મોટો ફ્રેન્ડ છું ને આપના સુરત ફેમ તો ઘણું બધું શ્રોતો આપેલું છે. નવું નઈ જાણકારી મળે આપને, નવું નવું સાંભળવા મળે, કોઈ દુઃખ ની વાત પણ કરતું હોય છે, એવા પણ વ્યક્તિ શ્રોતાઓ મેં તો જોયા છે. દિલ ભરાઈ જાય એવી પણ વાત કરે તમારી સાથે. કોઈની સાથે માનો કે એ લોકો કોઈની સરળ કુટુંબ સાથે કોઈ વાત નહીં કરી શકે, તો આપનું પરિવાર જ છે સુરત એફએમ, એમ સમજીને શ્રોતાઓ વાત કરે છે તમારી સાથે.
0: સારી વાત છે ને, કોઈના દુઃખ દૂર થાય છે, કોઈ પોતાના મનને હળવો કરી શકે છે સુરત એફએમ સાથે વાત કરીને, તો એ તો અમારા માટે એક મોટું ક્રેડિટ છે.
1: એના મારા પરથી બધો બોજો પણ નીકળી જાય છે કે ચલો ભાઈ મારી વાત તો કોઈ સાંભળી, એ નહી સાંભળી, આખું સુરત એફએમ તો કાકા કાકા કાકા સાંભળાય છે, તે બધા સાંભળે છે.
0: હા, અને એ જે વાત કરે છે એની ફિલિંગ્સ અગર કોઈ બીજા સાથે પણ મેચ થતી હોય તો એ પણ ઇન્સ્પાયર થાય છે કે ના ભાઈ, આ મારું દુઃખ આવું જ છે જેવું આ ભાઈનું કે આ બેનનું છે. બરાબર ને? હા, એટલે એ બી કોઈક ને કોઈક પોતાના દુઃખ ભૂલી જતા હશે આવી રીતે.
1: ના ના, ચોક્કસ ભૂલી જ જાય.
0: ચાલો હવે દુઃખ ની વાતો છોડો અને સરસ ગીત ની વાત કરો. કયું ગીત સાંભળશો?
1: આપ જો મેરે મીત ન હોતે, હોઠો પે મેરે ગીત ન હોતે.
0: તો દિનેશભાઈ આ ગીત તમને સંભળાવું છું.
1: ધન્યવાદ ધન્યવાદ.

દોસ્તો, ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આજે જે ગીતો આપે સાંભળ્યા તેમાં પહેલું ગીત હતું આઈ મિલન કી બેલા ફિલ્મથી. લતા મંગેશકરના સ્વર હતા, શંકર જયકિશનનું સંગીત હતું અને હસરત જયપુરીના લિરિક્સ હતા.

સાત સાત ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું જગજીતસિંહ અને ચિત્રાસિંહના સ્વરમાં. કુલદીપસિંહનું સંગીત હતું અને જાવેદ અખ્તરના લિરિક્સ હતા. તારે જમી પર ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું શાન અને આમિર ખાનના સ્વરમાં. શંકર અહેસાન લોયનું સંગીત હતું અને પ્રસૂન જોશીના લિરિક્સ હતા.

0: આ ગીત આપે સાંભળ્યું વિજયપથ ફિલ્મથી. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વર હતા, ઝમીર કાઝમીના લિરિક્સ હતા. ગીત ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં. બપ્પી લહેરીનું સંગીત હતું, ઇન્દિવરના લિરિક્સ હતા. બજરંગી ભાઈજાન ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું અદનાન સામીના સ્વરમાં. પ્રીતમનું સંગીત હતું, કૌશર મુનિરના લિરિક્સ હતા. તો દોસ્તો, આ રીતે જે સાંભળતા રહો આપનો ફેવરેટ પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ ઓનલી ઓન 101.1.
1: નઝરીન મંસૂરી દ્વારા પ્રસ્તુત હેલો સુરત એફએમ સ્પીકિંગ ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સ્ટુડિયોની વોલ ક્લોકમાં 11 વાગવા જઈ રહ્યા છે અને હવે સમય થઈ રહ્યો છે હુરતી ભાષાના વિશેષ કાર્યક્રમ હુરતી સિઝનને માણવાનો, જે લઈને પ્રસ્તુત છે વૈશિકા એન્ડ વિવક્ષા કડિયા.
2: Fantastic fun for family. 101.1 MHz.
3: ગરમીનો વધી ગયેલો છે પારો,
4: ઠંડક મેરાવા કા ફાફા મારો,
3: ગરિયાના કાતા પર નજર તો મારો.
4: આવી ગયો છે હુરતી સીઝલર નો વારો, તો શરૂ કરીએ હુરતી સીઝલર.
3: હું વૈશિકા
4: ને હું વિવક્ષા.
3: ઓહો હો હો હો હો, આ ગરમી તો જતી જ નથી, ખતરનાક પરેશાન કરી દે છે. એસીમાં આવીએ ને તો આમ જરા વારમાં ઠંડા થઈ જવાય, ને એસી હો ધીરું કરી દેવું પડે, ને બહાર નીકળે એટલે તો પાછા પરસેવેથી નવાઈ જાય, ભીના થઈ જવાય. બસ આખો દિવસ આ ચક્કરડી ભમરડીમાં નીકળી જાય,
4: ને આ ચક્કરડી ભમરડી એટલી જોરદાર કે ભલભલાને ચક્કરે ચડાવી દે, ને પાછા જો આવી ગરમીમાં ચક્કર આવી જાય તો પતી જ ગયું હે.
3: ઓ હા, બહુ ખતરનાક થાય આ ચક્કર આવે ને ત્યારે તો આખું ઘર એમ ઉપર નીચે થઈ જાય, કોઈ ભાન જ નહીં રહે ત્યારે તો, ને કોઈ વગર કામનું બોલ બોલ બોલ કરે ને ત્યારે તો એનો હો એમ હલાવી નાખવાનું મન થાય. પણ આપને જ હલી ગયેલા હોઈએ તો શું થાય?
4: એ જ તો તને કેવું છું કે આ ગરમીમાં છે ને બહુ હાચવવાનું, નહીં તો પેલી છે ને મેરામાં પેલી તોરા તોરા રાઈડમાં બેઠા હોઈએ ને એવી ફિલિંગ ઘરે બેઠા બેઠા જ આવી જાય, ને એ પણ ટિકિટના પૈસાઓની ખર્ચવા પડે.
3: પણ એવું કેમ થાય? આ કેમ ચક્કર આવે ને આપણું ગોલ ગોલ દેખાય, ચોરસ ચોરસ કેમ નહીં ફરે, આવું કેમ થાય?
4: મને હતું જ કે આ બેન હમણાં કંઈ પૂછે, ને તારું મગજ ચાલવા હું દોરવા લાગે ગમે ત્યાં, ને આવા બધા સવાલ કરવામાં તારું મગજ ભલે દોરે પણ મારું મગજ છે ને આ ચકડોરે ચડાવે ને તું. એ પહેલાં આપને શ્રોતા મિત્રોને ગીત સંભળાવી દઈએ.
3: ચુપ ચુપ કે ફિલ્મથી
4: કે અને સુનિધિ ચૌહાણનો અવાજ છે,
3: શબ્દ રચના સમીરની છે,
4: સંગીત રચના છે હિમેશ રેસમિયાની.
3: તો બસ સંભળાવી દઉં છું તમને આ ગીત.

0: ઓહો, ગીત પણ જોરદાર હંભરાયું તે. નાચી નાચીને આમ મગજ ઝૂમી ગયું મસ્ત.
1: હા, એ બધું તો બરાબર, પણ તું એ કહેની કે ચક્કર ગોલ જ કેમ આવે, ચોરસ કેમ નહીં આવે, ને કેમ આ બધું હાલતું ચાલતું દેખાય?
0: જો હાંભર, ચક્કર આવે ને ત્યારે આપને બધું ગોલ ગોલ ફરતું લાગે, કેમ કે આપના મગજને છે ને શરીરના બેલેન્સ વિશેના ખોટા સંકેત મળે. એમ જોવા જઈએ તો આપનું બેલેન્સ બરાબર રહે ને એના માટે આપના શરીરના 3 અંગો સાથે કામ કરે છે, ને એમાં આવે આંખ, કાન ને મગજ. જો કાનના અંદરના ભાગમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો મગજને એવું લાગે કે આપનું જે શરીર છે ને એની આસપાસની વસ્તુઓ હલે છે, જ્યારે હકીકતમાં એવું થતું જ નહીં હોય. એટલે આપને બધું ફરતું દેખાય. ને જો આપનું બ્લડ પ્રેશર ઓછું થાય, આપને પાણી ઓછું પીએ, ભૂખા રહીએ, કાનમાં કંઈક પ્રોબ્લેમ હોય ને, લોહીની ઉણપ હોય ને પેલું સ્ટ્રેસ હોય ને, તો પણ આપને એવું થાય.
1: ઓ, આ તો બહુ પ્રોબ્લેમ થઈ જાય હે, આવું બધું હો થાય? આ તો સારું થયું જાણી લીધું, નહીં તો કામમાં ને કામમાં ચક્કરને તો આપણે ઇગ્નોર જ માયરા કરીએ.
0: એટલે કંઈ આપને છે ને બધી વસ્તુને ઇગ્નોર નહીં કરવાની, જરીક આપની પર હો ધ્યાન આપવાનું, ને અત્યારે તો આપણે શ્રોતા ઉપર ધ્યાન આપીએ.
1: સારું સારું, ચાલ ચોકલેટ પિક્ચરથી ગીત સંભળાઈ દઉં છું તને.
0: સોનુ નિગમનો અવાજ છે તે જ ને?
1: હા, અને પ્રીતમની સંગીત રચના છે.
0: અને ગીત રચના છે મયુર પુરેની. તો શ્રોતા મિત્રોને સંભળાવીએ આ ગીત.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: જય હિન્દ. પિછલે એક દશક મેં આપને એક બદલાવ નોટિસ કિયા. अब भारत आतंकवाद की जड़ों पर कड़ा प्रहार करने लगा है. नक्सलवाद को तो खत्म ही कर दिया है. डिफेंस के हथियार पहले हम बाहर से मंगाते थे, अब रिकॉर्ड नंबर में एक्सपोर्ट करते हैं. अब भारत चुप नहीं रहता, अब नहीं सहता.
5: हमें गर्व है कि पिछले एक दशक से हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
6: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
7: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
9: 101.1 MHz.
10: બે યાર, બહુ ગરમી લાગે મને તો. ને એસી હો ધીરું ધીરું ચાલે જોની, પરસેવો હો થઈ ગયો મને. અને મને તો એવું થાય કે પેલો બરફનો પંગ ખાઈએ ને.
11: પંગ? પંગ એટલે હું ખાઈ?
10: અરે બરફનો ગોળો યાર.
11: ઓ બરફનો ગોળો.
10: હા પંગ તો એ ખાઈએ ને તો કેટલી મજા આવી જાય. ની રોજ વાલી મસ્ત ફ્લેવર નાખવાની, ની તો મલાઈ મારીને મસ્ત લસ્સી, ની તો શેરડીનો ઠંડો ઠંડો ને તાજો રસ, ને જો આઈસક્રીમનો ચોકલેટ કોન હોય ને તો આહા મજા જ આવી જાય.
11: ઓહો, તને તો બસ આવું બધું જ ખાવાનું દેખાયા કરે. બહારના તને બહુ ચટાકા બેન.
10: હા, તે તું આઈસક્રીમ ઘરે બનાવવાની છે? બરફનો ગોળો પંગ કેટલી વાર બનાવવાની તું ઘરે? અને બરફ તો સમજા કે તું બનાવી લે હે, પણ આ આઈસક્રીમ કોનમાં પેલો વેફર બિસ્કિટ જેવો કોન હોય તે તું ક્યાંથી લાવવાની હે? બસ મને બસ ભાષણ જ આપ્યા કરતું, કર હે તું કઈ.
11: પણ વિવક્ષા, હવે મને સવાલ થાય છે, પૂછું પણ તું બોલતી નહીં હે મને.
10: અલા બેન, બોલી દે ની તો તારા પેટમાં દુખે ને પાછું મારે તને ઠંડી લીંબુ સોદા પીવડાવી બરહે બનાવીને. એના કરતાં તું બોલી જ દે બેન.
11: જો આઈસક્રીમ તો બરાબર છે, પણ પેલો સોફ્ટી વાલો કોન આવે ને એવું બનાવવાનો કોણ એને કેમ વિચાર આવ્યો હે? ચલ આઈસક્રીમ તો છે, પણ એની હાથે પેલો કોન ખાઈ શકીએ એટલે પેલું મોઢામાં કચર કચર અવાજ લાગે તો ઘણું મસ્ત લાગે ને આપણે પણ ઠંડુ ઠંડુ લાગે. તો આવું મિક્સમેસનો વિચાર કોને આવ્યો હે?
10: વૈશિકા, આમ તો છે ને તારું મગજ જરા ચસકેલું છે, પણ તું સવાલ જોરદાર પૂછે હે. પણ આ સવાલનો જવાબ હું તને આપું ને તે પહેલાં મને અને આ શ્રોતાઓને એક સારું મજાનું ગીત હંભરાવી દે.
11: તો ચાલ હંભરાઈ દઉં છું એક્સપોઝ પિક્ચરનું આ ગીત, પછી આપણે એક્સપોઝ કરીએ કે આઈસક્રીમનો કોન કેવી રીતે ને કેમ ને કેવી રીતે બનાવ્યો.
10: ગીત ગાયેલું કોને છે એ તો કે.
11: હિમેશ રેશમિયા, યોયો હનીસિંગ ને પલક મુછાલ.
10: સંગીત છે હિમેશ રેશમિયાનું
11: અને શબ્દ રચના છે સબ્બીર અહેમદની.
10: તો સાંભળીએ આ ગીત.

0: જો હવે તો મેં તને કેટલું મસ્કી થંભરાઈ દીધું, હવે તો મને કે પેલું આઈસ્ક્રીમ કોન વાલું, તું તો કઈ કહેતી જ નથી મને.
1: અરે હા, જો હાંભર, આપને છે ને આઈસ્ક્રીમ ખાતા ને પહેલાના જમાનામાં તો એ કાચના કપમાં કે પ્લેટમાં જ આપતા હતા. એ પ્લેટ કે કાચના કપને શું કહેવાય? પેનીલિક્સ. શું કહેવાય?
0: પેનીલિક્સ, બરાબર.
1: પણ લોકોથી એ પેનીલિક્સ નામના કપ છે ને તૂટી જતા, ને ઘણા લોકો તો છે ને એ કપને ચોરી હો જાય.
0: હો વરી, કાચના કપમાં હોય તો કચર વચ્ચર મોંમાં આવી જાય તો, ને ચોરી પણ જાય. હા બરાબર છે.
1: તો એટલે છે ને એ બેન બહુ તકલીફ પડે, એટલે 1903માં ઇટાલિયન મૂળના વેપારી ઇટલો માર્ચિયોનીએ.
0: કોણ ઇટલો અને કોણ માર્ચ? હું બોલે છે તું?
1: અરે જેને પેલું વેફર કપ બનાવવાનું મશીન હોધેલું ને એનું નામ કેવું છું તને? ઇટલો માર્ચિયોની. એને છે ને વેફર કપ બનાવવાનું મશીન પેટન્ટ કરાવેલું. ને પછી છે ને જ્યારે અમેરિકાના સેન્ટ લુઇસમાં વર્લ્ડ ફેર થાય ને, એટલે મેળો થાય ને,
0: બરાબર,
1: આખા દેશ આખા વિશ્વનો, એમાં આ કોન ફેમસ થઈ ગયેલો.
0: એ કેવી રીતે મશીન બનાવ્યું ત્યારે નહીં પણ મેળામાં ફેમસ થઈ ગયો?
1: અરે એમાં થયું એવું કે પહેલાં છે ને મેળામાં સીરિયાથી આવેલા અર્નેસ્ટ હેમવી આઈસ્ક્રીમની બાજુના સ્ટોલમાં જબાલિયા એટલે એક પ્રકારની પાતળી ને કડક પર્શિયન વેફર બનાવતા હતા.
0: હવે પણ વેફર આવે? જબાલિયા.
1: ને ગરમીને લીધે ભીડ બહુ વધી ગયેલી એટલે આઈસ્ક્રીમના કપો પૂરા થઈ ગયેલા.
0: હા તે પૂરા થયો જ જાય ને, હજુની ગરમી તો કેટલી છે. અત્યારે આપણે ગરમીની તો વાત કરતા હતા, એટલે ભીડ હો કેટલી બધી થઈ જાય તો પતી જ જાય ને.
1: એટલે આ અર્નેસ્ટ હેમવીએ છે ને પાડોશી આઈસ્ક્રીમ વાળો હતો ને એને મદદ કરવા માટે આ બધું કરેલું.
0: પાડોશી પાડોશીને જ મદદ કરે ને? હો વરી, પાડોશી તે પહેલો સગો, બીજા બધા તો પછી આવે.
1: એટલે આ અર્નેસ્ટ હેમવીએ પાડોશી આઈસ્ક્રીમ વાળાને મદદ કરવા પોતાની ગરમ વેફરને શંકુ આકારમાં વારી દીધેલી, ને પછી એ વેફર કડક થઈ ગઈ ને તો એમાં આઈસ્ક્રીમ ભરી ભરીને આપવાનું ચાલુ કરી દીધું.
0: લે લે, આ તો બહુ જોરદાર કહેવાય હે.
1: એટલે એ લોકોને છે ને બહુ ભાવેલું, ને પાછું કેવું કે પેલો કોન બી ખવાઈ જાય એટલે લોકોને બહુ મજા પડી ગઈ.
0: હા આ તો આઈસ્ક્રીમ પણ મળે ને કોન પણ મળે એટલે પૈસા પણ બચે ને મજા પણ આવે. કચર કચર વાહ.
1: ને આવું થયું ને એટલે ત્યારથી આઈસ્ક્રીમ કોન ફેમસ થઈ ગયો.
0: ઓ બરાબર, હવે મારા મગજમાં બેઠું. કેટલી મજાની સોચ છે હે. તકલીફો ઊભી થાય અને એના સોલ્યુશનમાંથી નવી પ્રોડક્ટો હોદાઈ જાય, જબરજસ્ત. આપના જીવનમાં પણ કંઈ એવું જ છે ને? તકલીફ તો આવે એટલે સમજી લેવાનું કે હવે નવા જૂની કંઈ થવાની છે.
1: વૈશિકા અત્યારે તો હું નવા જૂની થવાની તે ખબર નહીં, પણ હું આ ગીત સંભળાવું છું ગોલમાલ પિક્ચરથી.
0: ગોલમાલ રિટર્ન્સ ફિલ્મથી આ ગીત છે.
1: શાન, કે અને વિશાલ દદલાનીનો અવાજ,
0: સંગીત રચના પ્રીતમની છે,
1: ગીત રચના સમીરની.

0: Fantastic fun for family.
1: અવગણના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે

0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
1: फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 MHz।
3: તું તો સવાલ પૂછી પૂછીને મારું લોહી પી જાય બેન. જોની એના લીધે મારે કેટલું મગજ ચલાવવાનું, ને વિચારી વિચારીને તો મને તો ચક્કર હો આવવા લાગ્યા.
4: તને ખબર છે વિવક્ષા, આ લોહી એમ તો મેં તારું પીધું નથી, પણ આ લોહી શબ્દ પરથી મને બોબરી કહેવતો યાદ આવે છે. બોલ.
3: અરે યાર બેન, તે પાછું મને વિચારવાનું કામ આપી દીધું. બહુ મગજ મારી હે તારી તો. પણ એમ એક કહેવત મને યાદ આવેલી છે, ને એ છે લોહીનું પાણી નહીં કરવાનું.
4: મને તો બોબરી યાદ આવી. કેમ કેમ?
3: બોલી દે બેન. હવે
4: લોહી ઉકળી જવું.
3: તું ઉકાળી રહેલી છે બધા સવાલ પૂછી પૂછીને.
4: લોહીનું ઋણ ચૂકવવું.
3: આ બધાનું ઋણ ચૂકવવું પડે તારે.
4: લોહીના સંબંધ લોહીના.
3: તે જ ને, જો આમાં બી કે મારા વગર તને હંગર હે કોણ.
4: બહુ સારું.
3: ને પિક્ચરમાં પેલો ડાયલોગ આવે ને, ખૂન કા બદલા ખૂન સે લિયા જાયેગા,
4: આનો હું બદલો લઈશ, તું જોઈ લેજે.
3: મેરા ખૂન ખોલ ઉઠા.
4: ખોલાવની ખૂન મારું બસ. હવે ગુસ્સો નહીં અપાવ.
3: એક એક બુંદ ખૂન કા હિસાબ લુંગા.
4: હિસાબ તો થશે. આવા અટપટા સવાલોથી કેટલા બધા વિચાર આવી જાય, મગજ કેટલું બધું કામ કરે. પેલી કહેવત છે ને અંગ્રેજીમાં, એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ હોમ, એવું કઈ છે ને.
3: હા, એ પેલું ગુજરાતીમાં કહીએ ને તો ખાલી મગજ એ શેતાનનું ઘર, એ જ ને.
4: હા હા, એવું જ કહી.
3: પણ આજે ખૂનની વાત નીકળી જ છે તો આગળ એક નહીં પણ ઘણી બધી વાતો છે એના વિશે જાણવા જેવી.
4: હું કઈ? તે તો મને કીધી જ નહીં ને. તું તો બધું બહુ બધું પેટમાં રાખે છે.
3: અલી, તું સવાલ જ એટલા પૂછે તો હું ક્યારે કહું તને? ચલ હવે હું તને કહું ને, પહેલાં તું ગીત હંભરાવી દે.
4: ચલ હંભરાઈ દઉં છું. રામલીલા ફિલ્મથી આ ગીત.
3: સેઇલ હાદાનો અવાજ છે.
4: સંજય લીલા ભંસાલીની સંગીત રચના છે.
3: ગીત રચના છે સિદ્ધાર્થ ગરિમાની. તો સાંભળીએ આ.

0: બેન તને ખબર છે આજે હું છે તે?
1: મને શું ખબર હોવાની, આજે રવિવાર છે ને મને તો સવાર લાગે છે. ને બીજું એ ખબર છે કે મારે સ્ટુડિયો પતાને મસ્ત ખાઈને ઊંઘી જવાનું છે.
0: ઓ બેન, બ્રેક માર થોડી. આપને રોજનું શિડ્યુલ નહીં કહેવાનું, આજે કઈ તારીખ છે ને તે કે.
1: આ તો મને પેલા જેવું લાગે, પેલો ગબ્બર નહીં પૂછે સાંભાને કે હોળી કબ હે, એમ તું મને પૂછે છે. ચાલ હું કહી દઉં, આજે 14 તારીખ છે જૂન મહિનાની. હવે હું કરવાનું છે
0: તો આજે છે 14 જૂન, એટલે વિશ્વ રક્તદાતા દિવસ. આ દિવસનો હેતુ એ કે આપણે જે રક્તદાતાઓ છે ને એનો આભાર માનવાનો છે, કેમ કે રક્તદાન એ હારામાં હારું કામ છે.
1: બરાબર, એક યુનિટ રક્ત અનેક દર્દીની જાન બચાવી શકે છે. પણ આ લોહી આપવામાં કંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન આવતી હોય ને, આનાથી અપાય, આનાથી નહીં અપાય, ક્યારે આપવાનું, કેટલી વાર આપવાનું, એવું બધું આવતું હોય ને કંઈ?
0: હા આવે ને. જો એમાં ઉંમર તો છે ને 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
1: બરાબર.
0: ઓછામાં ઓછું 50 કિલો વજન તો હોવું જ જોઈએ. ને આપનું જે પેલું આયર્ન હિમોગ્લોબિન હોય ને એ 12.5 તો હોવું જ જોઈએ. બ્લડ પ્રેશર 100 થી 140 ને ડાયાબિટીક 60 થી 90ની વચ્ચે હોવો જોઈએ. ને પુરુષો 3 મહિને 1 વાર ને મહિલાઓ 4 મહિને 1 વાર રક્તદાન કરી શકે છે.
1: આ તો જે રક્તદાન કરી શકે તેની માહિતી તે આપી, પણ હવે જે નહીં કરી શકે એનું પણ કયો હે ને?
0: હા છે ને. તો જેને હમણાં જ ઓપરેશન કરાવ્યું હોય ને એ લોકો, જેને હાલમાં નાક કાન વિંધાવેલા હોય એવા લોકો, જેને ટેટુ પરાવેલા હોય એ લોકો 6 થી 12 મહિના સુધી રક્તદાન નથી કરી શકતા. ને જે લોકોને તાવ, શરદી, ઉધરસ, એચઆઈવી, હૃદયરોગ, કિડનીની બીમારી, ને જે લોકો ઇન્સ્યુલિન લેતા હોય ને, તો એ બધા લોકો પણ રક્તદાન કરી શકતા નથી.
1: હા, આ અકસ્માત હોય, પ્રસૂતિ હોય, સર્જરી હોય, થેલેસેમિયા, કેન્સર, આ બધામાં તો લોહી બહુ જરૂરી છે, બહુ આવશ્યક છે. નિયમિત રક્તદાન કરવાથી કોઈના જીવન માટે આપણે આશાનું કિરણ બની શકાય છે. પેલો તને ડાયલોગ તો ખબર જ હે ને પેલો, કે ડોન કો પકડના મુશ્કેલી નહીં નામુમકિન હૈ. પણ એમાં હું જો કંઈ એડ કરું છું, ડોન કો પકડના મુશ્કેલી નહીં નામુમકિન હૈ, પણ બ્લડ બેંકમાં બ્લડ પહોંચાડવું બહુ જ આસાન છે. બસ રક્તદાન કરો.
0: એટલે હવે રક્તદાતાઓને આભાર માનવાનો દિવસ હોય યાદ રાખવાનો 14 જૂન, ને રક્તદાન હો કરવાનું અને સારું અનુભવવાનું.
1: તો ચાલો આની સાથે હંભરાવી દઉં તમને રંગ દે બસંતી ફિલ્મનું આ ગીત.
0: એ આર રહેમાન અને નરેશ અય્યરનો અવાજ છે,
1: શબ્દ રચના પ્રસુમ જોશીની છે,
0: સંગીત રચના એ આર રહેમાનની. તો સાંભળીએ આ ગીત.

0: Fantastic fun for family. 101.1 MHz Surat FM. વૈશિકા, આ હોવર હોવરમાં આપણે કેરા સફરજન આ બધા ફ્રૂટ લેવા જઈએ એટલે આપણે પહેલાં ભાઈને પૂછીએ, ભાઈ કેમ ડઝન આપ્યા? અને જો આપણે ગણતરી કરીને નીકળેલા હોઈએ કે આપણે 10 જ જોઈએ છે ને આપણે લારીવાલાને કહીએ કે મને 10 જ જોઈએ છે કેરા, તો લારીવાળો આપની અમે કેવું જોઈ ને એ આપણે એવું કહે કે એના કરતાં બેન આટલામાં હું તમને ડઝન કેરા આપી દેવા.
1: હા, એટલે ભાવ કરાવવાની ઝંઝટ નહીં, ને ડઝન એટલે 12 કેરા પણ મળી જાય ને જલ્દી ગણાય હો જાય પાછા. પણ વિવક્ષ, આ કેરા નંગમાં લેવા જવાની વાત આવી કાંથી? હું ચાલે છે એ તો કે, બીજી કોઈ નવી વાત છે એની પાછળ તો મને કે.
0: હા, આ 10ને બદલે 12 વસ્તુઓ ડઝન વેચવા પાછળનું બહુ મોટું લોજિક ને મેજિક છે.
1: એમાં વરી લોજિક ને મેજિક હેનું છે? વર્ષોથી આ બધું ડઝન ડઝન વેચાય છે, એમાં વરી લોજિક હેનું?
0: એક વાત કહું બેન, દાળમાં તું બધું જ મસ્ત નાખે, કોકમ, ટામેટું, આદું, મરચું, હળદર, પણ ખાલી મીઠું જ નહીં નાખે તો દાળ કેવી લાગે?
1: મીઠા વગરની દાળ કોઈને ભાવે? કોઈને નહીં ભાવે. આ મીઠા હાથે એનો સંબંધ શું છે સમજ જ નહીં પડી.
0: જેમ દાળમાં મીઠું નહીં હોય ને તો દાળ નહીં ભાવે, બરાબર ને?
1: બરાબર.
0: એટલે મીઠું વગર કે આ દાળમાં એડજસ્ટ થઈ જાય, બરાબર?
1: બરાબર.
0: બસ આ 12 નંબર એ બહુ એડજસ્ટિંગ નંબર છે, મારી જેમ બધે જ એડજસ્ટ થઈ જાય. પણ આ 10 નંબર છે ને બહુ જિદ્દી છે, એટલે કોઈ વસ્તુ 10 નંબરમાં નહીં લેવાની. એટલે આની પાછળ હું લોજિક છે એ તને કહું તે પહેલાં શ્રોતા મિત્રોને હમરાવીએ ગીત.
1: હરદિલ જો પ્યાર કરેગા ફિલ્મથી આ ગીત છે.
0: અનુ મલિકનો અવાજ છે,
1: ગીત રચના સમીરની અને સંગીત રચના અનુ મલિકની છે. તો ચાલો સાંભળીએ આ ગીત.

0: હા તો પેલું 12 નંબર ડઝનનું લોજિક હજુ તે કંઈ તે મને કીધું નથી.
1: જો 12 નંબર એ બહુ જ એડજસ્ટિંગ નંબર છે એ મેં કીધું તને.
0: બરાબર.
1: તો એનું ઉદાહરણ આપું કે જો આપણા ઘરમાં 10 કેરા આપણે લાવીએ ને ઘરે ખાવાવાળા 3 લોકો છે, તો આપણે ભાગાકાર કરીએ ને તો દરેકને ભાગે 3.33 કેરા આવે.
0: તો 3.33 કેરા કઈ રીતે વેચવાના? ગાંડા જેવી વાત કરે છે તું.
1: બસ આ જ સવાલના જવાબમાં ડઝનવાળી સિસ્ટમ આવી, કારણ કે 12ને આપણે એકદમ ઇઝીલી ભાગી શકીએ છે. 3 લોકો જો ઘરમાં હોય તો દરેકને 4 કેરા મળે, 4 લોકો હોય તો 3 કેરા મળે, ને 2 લોકો હોય તો 6 કેરા મળે, ને તમે એકલા જ હોય તો કોઈને વેચવાના જ નહીં, મગજ મારી જ નહીં. ને જૂના જમાનામાં કેલ્ક્યુલેટર નહીં હતા, બરાબર ને?
0: બરાબર.
1: એટલે અંગૂઠાને બાજુ પર મૂકી દે લોકો, ને બાકીની 4 આંગળીઓના વેળા ગણે, એટલે 1 હાથથી વેળા ગણીને 12 સુધી પહોંચી જાય, એટલે બીજો હાથ તો ખાલી રહે ને.
0: બરાબર.
1: એટલે આપણે બીજા હાથમાં કોથમીર લસણ મરચું લઈ લેવાનું. કેટલું સ્માર્ટ.
0: પણ મારું ગણિત તો બહુ કાચું છે, એટલે ગણતરી ગણવામાં તો હું તો બહુ ઓછા મારું, એટલે બહુ સારું કર્યું આ ડઝન 12 નંગવાલું. નહીં તો 3.33 તો કાં ગણવા જવાની હું. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, એટલે આપણે હું કોઈને પૂછે ગાછે કંઈ નહીં, આપણે એવું જ વિચારીએ આપણે કેટલા અને ડઝન કેરા લાવીને મૂકી દઈએ. એટલે શ્રોતાઓ 12 નંબર એડજસ્ટિંગ નંબરને યાદ રાખજો ને 12 કેરા લઈ આવજો.
1: તો હવે તો યાદ રહે જ ને આપને આટલું બધું કીધું તે. ને શ્રોતા મિત્રો, ફરી મળી હું બીજી વાર, પર દરરોજ સાંભળવાનું સુરતી સિઝલર, પણ રવિવારે તો સાંભળવાનું હુરતી સિઝલર. તો મળી હું ફરીવાર બીજા કોઈ રવિવારે.
0: ત્યાં સુધી તમે સાંભળો આ ગીત દુલ્હન હમ લે જાયંગે ફિલ્મથી, અલકા યાજ્ઞિક અને સોનુ નિગમનો અવાજ છે, સંગીત રચના હિમેશ રેશમિયાની છે અને શબ્દ રચના સુધાકર શર્માની છે. હું વૈશિકા
1: અને હું વિવક્ષા.
0: લઈએ તમારી રજા.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने, अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1।
3: Fantastic fun for family।
2: 101.1 MHz સુરત એફએમ।
4: આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM। હવે બરાબર 12 વાગ્યે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ।

0: રાખવો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને, એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: ને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ઈડીની ફરિયાદ આધારે બેંગલુરૂમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે નીસમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों संयुक्त रूप से भारत इनोवेट्स की शुरुआत करेंगे. इस कार्यक्रम में दुनिया भर से 120 से ज्यादा भारतीय स्टार्टअप निवेशक और टेक्नोलॉजी लीडर्स शामिल होंगे. कार्यक्रम में नवाचार, उद्यमिता और उभरती हुई प्रौद्योगिकियों के क्षेत्र में भारत की बढ़ती ताकत को प्रदर्शित किया जाएगा. इसके बाद दोनों नेता भारत फ्रांस विशेष वैश्विक रणनीतिक साझेदारी में हुई प्रगति की समीक्षा और प्रौद्योगिकी, व्यापार तथा रक्षा ऐसे क्षेत्रों में सहयोग बढ़ाने के तरीकों पर द्विपक्षीय बातचीत करेंगे. राष्ट्रपति मैक्रों द्वारा आयोजित भोज के बाद प्रधानमंत्री मोदी अपनी यात्रा के अगले चरण में स्लोवाकिया रवाना होंगे. शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से विशाल शर्मा.
0: आ यात्रा दरमियान श्री मोदी G7 सम्मेलन में उपस्थित रहेंगे. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સમાં યોજાનારી G7 બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. બંને નેતા આર્થિક વિકાસ, સપ્લાય ચેઇન, ટેકનોલોજીકલ નવીનતા, રોકાણ ભાગીદારી અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ G7 સંમેલન અમેરિકાની આર્થિક અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને આગળ વધારવા અને મિત્ર દેશો સાથે સહયોગ મજબૂત કરવાની તક પૂરી પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગત 12 વર્ષોમાં દેશમાં આરોગ્ય સંભાળ સેવા સુધારવા અને તેને રાહત દરે પૂરી પાડવા અનેક પગલાં લેવાયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના ગરીબો અને જરૂરિયાતમંદોને સારવાર પૂરી પાડે છે, જ્યારે જનઔષધિ કેન્દ્રો રાહત દરે દવાઓ પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે દર્દીઓને સ્ટેન્ટ અને ઘૂંટણના પ્રત્યારોપણના ઓછા ભાવનો લાભ થયો છે. વધુમાં મેડિકલ કોલેજો અને બેઠકોના વિસ્તરણથી ડોક્ટર બનવાની તકોમાં વધારો થયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારની મુખ્ય આરોગ્ય યોજનાઓએ આરોગ્ય સંભાળને વધુ સુલભ અને સસ્તું બનાવ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગડકરીએ જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો કેશલેસ આરોગ્ય સંભાળ મેળવી રહ્યા છે અને તેનો વ્યાપ હવે વરિષ્ઠ નાગરિકો સુધી વિસ્તૃત કરાયો છે. તેમણે ઉમેર્યું, જનઔષધિ કેન્દ્રો દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પ્રવર્તન નિદેશાલય ઈડીની ફરિયાદના આધારે અમેરિકાની એક સંસ્થા અને અન્ય 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઈડી ફરિયાદના આધારે બેંગલુરૂની કોઠાનુર પોલીસે ગત 11 જૂને ભારતીય ન્યાય સંહિતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં ભારતમાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ગેરકાયદેસર વિદેશી ભંડોળનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ કરાયો છે. ઈડીના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે નવેમ્બર 2025થી એપ્રિલ 2026 વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કરીને આશરે 92,55,00,000 રૂપિયાનો ગેરકાયદેસર ઉપયોગ કરાયો હતો. ઈડીનું કહેવું છે કે આ નાણાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ઉપાડવામાં આવ્યા હતા અને વિવિધ સ્થળોએ ખર્ચવામાં આવ્યા હતા. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે, જેમાં 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાંથી 2 રાંચીના અને 2 ગઢવા જિલ્લાના હતા, જ્યારે અન્ય ચતરા, ગીરડી અને સેરાઈકેલા ખરસાવન જિલ્લાના હતા. અધિકારીઓએ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારોનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ લોકોને સ્વેચ્છાએ રક્તદાન કરવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નડ્ડાએ કહ્યું કે રક્તદાન એ વ્યક્તિને નવું જીવન આપવાનો સૌથી અસરકારક અને પવિત્ર તક છે. તેમણે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે પણ લોકોને જવાબદારીપૂર્વક રક્તદાન કરવા અને માનવ જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આયુષ મંત્રાલયે આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાના કાર્યક્રમોના ભાગરૂપે આજે સવારે એક વૈશ્વિક ઓનલાઈન યોગ સત્રનું આયોજન કર્યું. તેમાં 130થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિશ્વભરના યોગ ઉત્સાહીઓને ડિજિટલ મંચ પર એકસાથે લાવવાનો અને યુટ્યુબ લાઇવ યોગ સ્ટ્રીમ પર સૌથી વધુ દર્શકો માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો હતો. આ પ્રસંગે આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું કે યોગ એક વૈશ્વિક જન ચળવળ બની ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારત માટે ગર્વની વાત છે અને તે આરોગ્ય તથા માનસિક સુખાકારી માટે યોગની વધતી જતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગની તેમની દિનચર્યામાં સામેલ કરવા અપીલ કરી. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે સર્વાંગી સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી અને પ્રકૃતિ સાથે સુમેળને પ્રોત્સાહન આપવામાં યોગની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સાંસ્કૃતિક વારસાની આ ઉજવણીનું આયોજન સંગમમ ગ્લોબલ એકેડમી ઓફ ઇન્ડિયા અને શ્રીલંકાના સંગમીઝ લિયા દ્વારા કરાયું. શ્રીલંકા, ભારત અને અન્ય ઘણા દેશોના હજારો નર્તકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભરતનાટ્યમની શાશ્વત પરંપરા દર્શાવવાનો અને સરહદો પાર સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો હતો. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા માર્ગ દ્વારા મુસાફરી કરશે. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહનું પ્રસ્થાન સમારોહ નવી દિલ્હીમાં યોજાયો હતો. વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગરીટાએ સમારોહની અધ્યક્ષતા કરી હતી. શ્રી માર્ગરીટાએ યાત્રા માટે ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોના અથાગ પ્રયાસની પ્રશંસા કરી હતી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: आईसीसी महिला T20 विश्व कप में आज भारत का सामना चिर प्रतिद्वंदी पाकिस्तान से होगा. मैच बर्मिंघम के एस्बेस्टन में भारतीय समय के अनुसार शाम 7 बजे से शुरू होगा. भारत पाकिस्तान के साथ अब तक हुए 16 में से 13 मैच अपने नाम कर चुका है.
0: ઈરાને તેમના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારનું સમયપત્રક જાહેર કર્યું છે. ઈરાની સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ અંતિમ સંસ્કાર 4 અને 5 જુલાઈના રોજ તેહરાનના ઇમામ ખામેને દરગાહ ખાતે યોજાશે. 6 અને 7 તારીખે પવિત્ર શહેર કોમમાં ધાર્મિક વિધિઓ બાદ તેમને 9 જુલાઈના રોજ મસ્જિદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવશે. ઇટાલીના પાટનગર રોમમાં ગઈકાલે ઇટાલીમાં સ્થળાંતર થયેલા વિદેશીઓના સમર્થન અને વિરોધમાં અલગ અલગ પ્રદર્શન થયા. સ્થળાંતર કરનારાઓ સામે કડક

0: રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ પત્રકાર પરિષદ યોજી આ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. તે મુજબ જિલ્લામાં પહેલા તબક્કાની જનકલ્યાણ શિબિર હેઠળ 11 જિલ્લા પંચાયત બેઠક પર સેવા સેતુ જેવા કાર્યક્રમ યોજાયા, જ્યારે આવતીકાલે 17 અને 19 જૂને યોજાનારા આગામી કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકને આવરી લેવાશે. જ્યારે જિલ્લામાં યોજાયેલી પ્રગતિ પથ યાત્રાનું ગઈકાલે પ્રસ્થાન કરાયું હતું. આ ઉપરાંત 16 થી 20 તારીખ સુધી જિલ્લામાં તાલુકા દીઠ યોજાનારા એક એક કાર્યક્રમમાં અંદાજે 5 થી 10 સ્ટોલ દ્વારા કૃષિ પ્રદર્શન કરાશે. તો અમરેલીમાં આજે યોજાનારા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં વિકાસના 12 વર્ષની યાત્રા, જનકલ્યાણકારી યોજનાઓની સિદ્ધિ અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસલક્ષી પ્રકલ્પો, આધુનિક સુવિધાઓ અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રગતિ પથ યાત્રા પણ યોજાશે. કચ્છના ભુજમાં હમીરસર તળાવ ખાતે પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ શ્રમદાન કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ ચાવડાએ આરોગ્ય પથ વોકવેથી સ્મૃતિવન સંગ્રહાલય સુધીની સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તો સુરતમાં નવયુગ મહાવિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મેયર માયા માવાણીની ઉપસ્થિતિમાં રાંદેર ઝોનની જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો અને કીટનું વિતરણ કરાયું હતું. વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે યોજાનારા 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમની માહિતી આપી. ડાંગના આહવામાં અતિથિગૃહ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે જ્યાં સુધી દેશનો ગરીબ સશક્ત નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો રહેશે.
1: પ્રધાનમંત્રી બન્યા એના પછી દરેક વિસ્તાર માટે, દરેક સેક્ટર માટે, દરેક વર્ગ માટે કામ કરીને આપણો દેશનું નામ કઈ રીતે રોશન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે. ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આયુષ્માન યોજના હોય, ડીબીટીના માધ્યમથી આપણે જનધનના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાની વાત હોય, એવા દરેક લોકો માટે કામ કરીએ છીએ. ચાહે કૃષિમાં વૃદ્ધિની વાત હોય, દૂધ ઉત્પાદનની વાત હોય, નેશનલ હાઈવેની વાત હોય કે પછી આપણી ટ્રેન કનેક્ટિવિટીની વાત હોય, એ બધા જ વસ્તુના નરેન્દ્ર મોદી સાહેબે અવિરત એમણે સારું કામ કર્યું છે.
0: મહીસાગર એસઓજી પોલીસે લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થતી 2 મહિલાને પકડી પાડી છે. આ બંને મહિલા ગોધરા અને નડિયાદમાં છુપાયેલી હતી. જોકે મહીસાગર પોલીસે પીડિત વ્યક્તિની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી બંનેની ધરપકડ કરી, જ્યારે તેમની સાથે જોડાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરાઈ હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જીએલ ચૌધરીએ જણાવ્યું.
2: મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્ન કરવા સારું છોકરી બતાવી અને એની જોડે લગ્ન વિધિ કરી એક લૂંટેરી દુલ્હનની ગેંગ હતી એ બાબતમાં 2 મહિનામાં ગુનો દાખલ થયેલો, જેની તપાસમાં કુલ 7 આરોપી નીકળેલા હતા, પણ એ 7માંથી 2 આરોપી આજરોજ એસઓજીએ પકડ્યા છે. જેઓ બંને 2 મહિનાની અંદર આશરે 2,70,000 લગ્નના વિધિના નામે અને ખોટી દુલ્હન બતાવી છેતરપિંડી કરીને આ લોકો ફરિયાદી જોડેથી દાગીના સાથે અને દુલ્હન પોતે ભાગી ગયેલા હતા.
0: જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતા દીનાબેન હેમંતભાઈ માડમનું 78 વર્ષની વય અવસાન થયું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે લાંબા સમયથી બીમાર સ્વર્ગીય દીનાબેન માડમે આજે અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે 4:30 વાગે તેમના નિવાસસ્થાન નવા ગામ ઘેડથી તેમની અંતિમ યાત્રા યોજાશે. તેમના અવસાનથી માડમ પરિવાર અને ભાજપમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સૌને નિયમિત રક્તદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવામાં મદદરૂપ થવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: Fantastic fun.

0: for family.
1: 101.1 megahertz Surat FM.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે, અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
3: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: मनचाहे गीत कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
2: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: દોસ્તો, આ હતો પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

રોજ સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓનલી ઓન 101.1 સુરત FM.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 FM પર ઉજાલે ઉનકી યાદો કે. દોસ્તો, આજે આ કાર્યક્રમમાં કવિ પ્રદીપની સુપુત્રી અને ચિત્રકાર મિતુલ પ્રદીપ સાથે મંદાકિની જોશીની વાતચીતનો 3જો ભાગ હવે આપ સાંભળી શકશો.
3: જો આગે ચલ કે બહોત આગે બઢેગા એસા.
4: જી જી, તો જૈસા કે હમ કહે રહે હૈ કે ઉન્હોને દેશભક્તિ ગીતો કો બહોત લિખા, બહોત બડી તાદાદ મે ઉનકે ભજન હમ દેખતે હૈ. ક્યા કભી ઉન્હોને રોમેન્ટિક ગીત ભી લિખે? પ્રદીપ જી ને
3: રોમેન્ટિક ગીત ભી અચ્છે અચ્છે લિખે હૈ ઓર વો ભી ઇતની અચ્છી ભાષા મે લિખે હૈ કે કોઈ ભી કહીં પર ભી એસા નહીં લગતા હૈ કે યે કોઈ વલ્ગર બાત આઈ. પ્રેમ કી બાત ભી ઉન્હોને કિતની અચ્છી કી હૈ.
4: ખૂબસૂરતી કે
3: મેરે જીવન મે કિરણ બન કે બિખરને વાલે, બોલો તુમ કોણ હો, બોલો તુમ કોણ હો.
4: ક્યા બાત હૈ, ક્યા બાત.
3: તો મેરે જીવન મે કિરણ બન કે બિખરને વાલે, કિતના સુંદર સે ઉન્હોને સંબોધન કિયા હૈ પ્રેમી કો. યા ફિર દૂસરા હૈ કે ના જાને કહાં હમ થે, ના જાને કહાં તુમ
4: થે.
3: તો યે ભી બહોત સુંદર સુંદર હૈ. ઓર એક હલકા ફુલકા સા ગાના ભી હૈ જો જગદીપ કે ઉપર ફિલ્માયા ગયા થા, ઓ દિલદાર બોલો એક બાર
4: ક્યા મેરા પ્યાર પસંદ હૈ.
3: તો યે ભી કિતના સુંદર સુંદર સે ગીત હૈ ઓર કભી ભી કોઈ ભી ઇસકો ગા સકતા હૈ.
4: હર પલ કે ગીત હૈ,
3: હર પલ કે. તો યે રોમેન્ટિક ગાને ભી ઉન્હોને લિખે ઓર જ્યાદાતર યુગલ ગીત થે યે.

0: એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

મિત્રો, ગુજરાતી લોકસંગીતની મીઠી મહેક અને ગામડાની એ નિખાલસ સુગંધ હમણાં જ આપે અનુભવી. આવા ગીતો માત્ર મનોરંજન પૂરતા નથી, પરંતુ આપણા લોકજીવન અને પરંપરાઓને પણ જીવંત રાખે છે, ખરું ને મિત્રો? આમ તો મિત્રો, ગુજરાતી ફિલ્મ સંગીતમાં સ્ત્રી હૃદયની લાગણીઓ, તેની વ્યથા, પ્રેમ, રણે રમૂજ, આ બધાને પણ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. હવે જે ગીત આપણે સાંભળવા જઈ રહ્યા છે, એવું જ એક લોકપ્રિય ગીત છે, જેમાં શબ્દોની સરળતા અને સૂરની મધુરતા શ્રોતાઓના મનને તરત જ સ્પર્શી જાય છે. ફિલ્મ સોનબાઈની ચૂંટણીનું આ અતિ લોકપ્રિય ગીત છે. ફરી અવિનાશ વ્યાસની સંગીત તથા ગીત શબ્દરચના અને ગીતને સ્વરબદ્ધ કર્યું છે આશા ભોસલેએ. તો સાંભળીએ આ ગીત.

0: શ્રોતા મિત્રો, સમય થયો છે ગુજરાતી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં એક નાનકડા વિરામનો. તો મળીએ ગુજરાતી ફિલ્મ સંગીતના વિશેષ કાર્યક્રમને બસ થોડી જ ક્ષણોમાં.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
2: Har roj subah 7 baje, zarur sunye karyakram Bhule Bisre Geet. जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: सुरती सिजलर, जहां तमे मानशो डिलीशियस स्वादों ने साथे मेलोडियस गीतो.

રોજ સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત FM.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: जानते हैं वियतनाम देश की जनसंख्या कितनी होगी? यही कोई 10 करोड़. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
3: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: પતા હૈ, દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ, और हमारे यहाँ वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयाँ.
7: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
6: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
8: फैंटास्टिक फन फॉर फैमिली.
9: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम.
10: ટૂંકા વિરામ પછી ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આ સંગીતમય સફરમાં. આશા છે કે આ નાનકડા વિરામ દરમિયાન પણ આપનો સાથ યથાવત રહ્યો હશે અને હવે સંગીતયાત્રામાં આગળ વધીએ એક એવા ગીત તરફ જે સાંભળતા જ મનમાં પૂર્ણિમાની રાતનું સુંદર ચિત્ર ઉપસી આવે. ગુજરાતી ફિલ્મોના સર્જકોએ પ્રકૃતિના સૌંદર્યને શબ્દો અને સૂર દ્વારા એટલી સુંદર રીતે વ્યક્ત કરી છે કે ગીત પૂરું થયા પછી પણ તેની મધુરતા લાંબા સમય સુધી મનમાં ગુંજતી રહે છે. ચાંદની રાત, શીતળ પવન અને હૃદયમાં જાગતી મીઠી લાગણીઓ, આ બધું જ્યારે સંગીતમાં ઢળે ત્યારે એક અવિસ્મરણીય રચનાનો જન્મ થાય છે. તો ચાલો માણીએ ફિલ્મ ખમ્મા મારા વીરા ફિલ્મનું આ મધુર ગીત. ઉષા મંગેશકર, કેશવ રાઠોડ અને સાથી મિત્રોના યુગલ સ્વરોમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત છે. સી અર્જુનનું સંગીત તથા કેશવ રાઠોડ દ્વારા શબ્દરચિત આ ગીત.

ફ્રેન્ડ્સ, ગુજરાતની લોક સંસ્કૃતિ અને લોકજીવનના રંગોથી ભરપૂર એક મધુર ગીત હમણાં જ આપે મોતીવીરાણા ચોકમાં ફિલ્મથી માણ્યું. ઉષા મંગેશકર અને સાથી મિત્રોના સ્વરમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત હતું. ગૌરાંગ વ્યાસે આ ગીતને સંગીતથી સજાવ્યું હતું તથા ગીત શબ્દરચના પ્રાચીન. મિત્રો, 6:30નો સમય થવા જઈ રહ્યો છે. આ સમય છે ઝરોખા અંતર્ગત પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી સાંભળવાનો. તો સાંભળીએ ઝરોખા અંતર્ગત કાર્યક્રમનું વિવરણ બસ થોડી જ પળોમાં.

વેલકમ બેક ફ્રેન્ડ્સ, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. અને રવિવારની આ સાંધ્ય સભામાં આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ચિત્રપટ સંગીતના વિશેષ કાર્યક્રમને, આપની રેડિયો દોસ્ત મિલવી વ્યાસ સાથે. મિત્રો, તમને ખ્યાલ છે ગુજરાતી ફિલ્મ સંગીતની સૌથી મોટી વિશેષતા શું છે? તો એ કે તેમાં જીવનના દરેક સંબંધને ખૂબ જ સંવેદનશીલતાથી રજૂ કરવામાં આવે છે. માતા પિતા અને દીકરીનો સંબંધ પણ એવો જ એક લાગણીસભર સંબંધ છે, જે પ્રેમ, મમતા અને વિદાયની વેદનાથી ભરેલો છે. આપણા સમાજમાં એક કહેવત વર્ષોથી પ્રચલિત છે, દીકરી તો પારકી થાપણ. જી હા, આ શબ્દોમાં માત્ર પરંપરા જ નહીં, પરંતુ માતા પિતાના હૃદયની લાગણીઓ પણ સમાયેલી છે. દીકરીના જન્મથી લઈને તેના વિદાયના દિવસ સુધીની દરેક યાદ, દરેક ક્ષણ પરિવાર માટે ઘણી જ અમૂલ્ય બની રહે છે. ગુજરાતી ફિલ્મોએ આ બધી જ ભાવનાઓને અનેક ગીતોમાં અમર બનાવી દીધી છે. તો હવે સાંભળીએ ફિલ્મ પારકી થાપણનું અત્યંત લોકપ્રિય અને હૃદયસ્પર્શી આ ગીત.

લતા મંગેશકર અને સાથી મિત્રોના સ્વરમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત છે ગૌરાંગ વ્યાસનું સંગીત તથા અવિનાશ વ્યાસના શબ્દો.

મિત્રો, અગાઉ કહ્યું એમ ગુજરાતી ગીતોમાં પ્રેમની લાગણી જેટલી સુંદર રીતે વ્યક્ત કરાય છે એટલી જ સુંદર રીતે રાહ જોવાની વ્યથા અને મિલનની ઝંખનાને પણ વ્યક્ત કરાય છે. જ્યારે પ્રિયજન દૂર હોય ત્યારે મનની દરેક ક્ષણ, દરેક ધડકન જાણે તેમની યાદમાં જ ગુંજતી રહે એવો અહેસાસ કરાવે. બસ આવા જ ભાવોને શબ્દો અને સ્વરોમાં પીરોતું અનેક અમર રચનાઓ આપણને ગુજરાતી ફિલ્મ સંગીતે આપી છે. તો સાંભળીએ એવી જ એક મધુર રચના, જેમાં પ્રેમ, આતુરતા અને મિલનની આશા એક સાથે ઝીલાય છે. મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મનું આ પ્રસિદ્ધ ગીત છે. અરવિંદ બારોટ અને સાધના સરગમના યુગલ સ્વરોમાં સ્વરબદ્ધ થયેલ આ ગીતને સંગીતનો સાથ મળ્યો છે ફરી ગૌરાંગ વ્યાસનો. જસવંત ગાગાણી દ્વારા શબ્દરચિત આ ગીત છે.

0: મિત્રો, ગુજરાતી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં ફરી સમય થયો છે એક નાનકડા વિરામનો. તો મળીએ ગુજરાતી ફિલ્મ સંગીતને બસ થોડી જ ક્ષણોમાં.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
4: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: હર ઘર કી વાણી आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी. और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
6: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર. થઈ જાઓ સવાર.

0: ધાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુજરા હુઆ જમાનાની સુરીલી સફર. સોમવારથી શુક્રવાર સાંજે 6 કલાકે
1: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
2: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
4: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: फैंटास्टिक फन फॉर फैमिली.
5: ટૂંકા વિરામ પછી આપ સૌ શ્રોતા મિત્રોનું ફરી સ્વાગત છે ચિત્રપટ સંગીતના કાર્યક્રમમાં. ફ્રેન્ડ્સ, હવે સંગીતમય સફર ધીમે ધીમે પોતાના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. વિવિધ ભાવનાઓ, પ્રેમ અને ચંચળતાથી ભરેલા બધા જ ગીતોએ આજે રવિવારની આ સાંજને ખરેખર યાદગાર બનાવી દીધી છે. અને અંતિમ પડાવમાં સાંભળી લઈએ એવું મધુર અને હૃદયસ્પર્શી ગીત જે પ્રેમની નિષ્કપટ લાગણીઓને ખૂબ જ સૌમ્ય રીતે વ્યક્ત કરે છે. ફિલ્મ અખંડ સૌભાગ્યવતીનું આ અમર ગીત છે, જેને સ્વરબદ્ધ કર્યું છે લતા મંગેશકર અને સાથી મિત્રોએ. કલ્યાણજી આનંદજીનું સંગીત છે તથા બરકત વિરાણીની શબ્દરચના.

ફ્રેન્ડ્સ, 1964 સાલમાં રજૂ થયેલ આ અખંડ સૌભાગ્યવતી ફિલ્મ છે જેનું ગીત આપે સાંભળ્યું. આ ગીત સાથે જ આજનો આપણો ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. બસ થોડી જ વારમાં આપ સાંભળશો કાર્યક્રમ વિશેષ જયમાલા. સો સ્ટે ટ્યુન એન્ડ કીપ લિસનિંગ 101.1 મેગાહર્ટ્ઝ એટલે કે સુરત FM.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા, ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફ્રાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી. અને તુર્કીમાં રમાયેલી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બોમદેવરા અને કિશોર કુમકુમ મોહાદે સુવર્ણચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ ફાન્સના નાઇસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને પક્ષોએ મુખ્યત્વે સંરક્ષણ, ટેકનોલોજી અને વેપાર સહિત તેમની ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ પર ચર્ચા કરી. બંને નેતાઓએ વોક એન્ડ ટોક સત્ર દરમિયાન પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી મેક્રોએ નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. ભારત ફ્રાન્સ નવાચાર વર્ષ દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં અન્ય દેશોના ટોચના નવાચાર સ્ટાર્ટઅપ્સ અને અગ્રણી રોકાણકારો ઉપસ્થિત રહ્યા. એડવાન્સ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ, સ્વચ્છ ઉર્જા અને જૈવ પ્રૌદ્યોગિકી સહિત 13 મુખ્ય ક્ષેત્રોમાં નવાચાર પ્રદર્શિત કરાયા. આ પ્રસંગે શ્રી મોદીએ બંને દેશોના મજબૂત સંબંધ પર પ્રકાશ પાડ્યો.
1: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
0: તેમણે કહ્યું કે નવીનતા, ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે અને તેના ભવિષ્યને આકાર આપી રહી છે.
1: આજ ભારતમાં એક સ્ટાર્ટઅપ રિવોલ્યુશન હો રહા હૈ. ઇસ રિવોલ્યુશન મેં ભારત કા નૌજવાન એક નયે માઇન્ડસેટ કે સાથ માનવતા કે હિત મેં સમસ્યાઓ કે સમાધાન ઢૂંઢ રહા હૈ. और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स.
0: ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે વિશ્વ ભારતને માત્ર અપાર પ્રતિભાથી સંપન્ન દેશ તરીકે જ નહીં, પરંતુ નવીનતાની ભૂમિ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી શક્તિ તરીકે પણ જોઈ રહ્યું છે. શ્રી મેક્રોએ કહ્યું કે ભારત ઇનોવેટ્સ ભારતના નવીનતાના માળખા અને ફ્રાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચે સેતુ તરીકે કામ કરી રહ્યું છે. આ પ્રસંગે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. શ્રી પિયુષ ગોયલે કહ્યું કે વૈશ્વિક ભૂરાજકી અને તકનીકી પરિવર્તનના યુગમાં ભારત અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. આ કાર્યક્રમ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક ભારત ફ્રાન્સ નવીનતા પ્રદર્શનમાં ભાગ લેતા અગ્રણી રોકાણકારો અને અન્ય સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો ભારત ફ્રાન્સ ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયા જવા રવાના થશે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ઓનલાઇન યોગ કાર્યક્રમમાં 4,35,000થી વધુ લોકોએ ભાગ લીધો. આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે કહ્યું કે આ સિદ્ધિ વિશ્વભરમાં યોગની વધતી જતી લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવવા અપીલ કરી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. આ વર્ષના યોગ દિવસની વિષયવસ્તુ છે સ્વસ્થ જીવન માટે યોગ.
2: आप सभी ने यहाँ पर देखा कि यहाँ पर हमने हेबिल के साथ में मिलकर हमारा आयुष मंत्रालय राष्ट्रीय योग संस्थान की एक गिनीज वर्ल्ड रिकॉर्ड भी स्थापित किया है कि जैसे कि आज सवेरे 6 बजे के बाद यूट्यूब पर लाइव स्ट्रीम में सबसे अधिक व्यूअर ने पार्टिसिपेट करके जो पिछला वर्ल्ड रिकॉर्ड था उसे भी काट दिया है। 45 मिनट का ये जो योग प्रोटोकॉल था वो सभी ने एक साथ आकर यहाँ पर किया, इसकी मुझे बहुत खुशी है। मैं जो भी लोगों ने इस पर पार्टिसिपेट किया वो सभी को मैं तहे दिल से बहुत बहुत धन्यवाद देता हूँ।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં ગત મોડી રાત્રે જમ્મુ શહેરની બહાર નાગરોટા નજીક બસ સાથે કાર અથડાતા હરિયાણાના 3 લોકોના મોત થયા અને અન્ય 2 ઇજાગ્રસ્ત થયા છે. 5 મુસાફરોને લઈને જમ્મુ તરફ જઈ રહેલી કારને અકસ્માત નડતા કારમાં સવાર તમામ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડાયા. બાદમાં તેમાંથી 3 વ્યક્તિના મોત થયા હતા. ઇઝરાયેલની સૈન્યએ આજે જાહેરાત કરી છે કે તેણે ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ ઇસબુલ્લાના માળખાને નિશાન બનાવીને લેબનીઝ રાજધાની પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે ઉત્તર ઇઝરાયેલમાં હિઝબુલ્લાના હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. હિઝબુલ્લાના મુખ્ય સમર્થક તેહરાને આગ્રહ કર્યો છે કે કોઈપણ અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ કરારમાં લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓનો અંત પણ સામેલ હોવો જોઈએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે કહ્યું કે આ પછી હોર્મુઝ સામુદ્રધુની બધા દેશ માટે ખુલ્લું રહેશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા સંદેશમાં આ કરારને બંને દેશ વચ્ચેના સંબંધ સુધારવા તરફ એક મોટું પગલું ગણાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન હવે પરમાણુ શસ્ત્ર ઇચ્છતું નથી, જો કે ઈરાને આજે કરાર પર હસ્તાક્ષર થયાના અહેવાલોની પુષ્ટિ કરી નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું કે જો કોઈ કરાર થાય છે તો પણ તે વધુ વાટાઘાટો માટે ફક્ત પ્રારંભિક માળખા તરીકે કામ કરશે. તીરંદાજીમાં ભારતના ધીરજ બોમ્બદેવરા અને કિશોર કુમકુમ મોહાદે આજે તુર્કીના અંતાલિયા ખાતે વર્લ્ડ કપ સ્ટેજ 3માં રિકર્વ મિશ્ર ટીમ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક વિજેતા ઓહ યે જીન અને કિમ જે દેઓકને 5-1થી હરાવીને ભવ્ય પ્રદર્શન કર્યું. મિશ્ર ટીમ શ્રેણીમાં ધીરજ અને કુમકુમ બંને માટે આ પહેલો વિશ્વકપ સુવર્ણચંદ્રક છે. વિશ્વકપ સ્ટેજ પર ભારતનો છેલ્લો રિકર્વ મિશ્ર ટીમ સુવર્ણચંદ્રક પણ વર્ષ 2022ના અંતાલિયામાં આવ્યો હતો, જ્યારે રિદ્ધિ ફોર અને તરુણાદીપ રાયે ગ્રેટ બ્રિટનના બ્રાયની પિટમેન અને એલેક્સ વાઇસને શૂટ ઓફમાં હરાવ્યા હતા. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. બર્મિંગહમના એચ બેસ્ટન ખાતે રમાઈ રહેલી ગ્રુપ એ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 11.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 80 રન કર્યા છે. અન્ય એક મેચમાં બાંગ્લાદેશને નેધરલેન્ડ સામે

0: વિકેટથી વિજય મેળવ્યો છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય ધ્વજવાળી હોડી વિરાટ એકનું એન્જિન ખરાબ થવાથી તે ડૂબી ગયું. હોડી પર 14 ભારતીય સવાર હતા, તેમાંથી 11 ભારતીયોને બચાવી લેવાયા છે, જ્યારે 3 અન્ય લોકોને બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ફિફા વિશ્વકપ 2026માં આજે રાત્રે અમેરિકાના હ્યુસ્ટન ખાતે ગ્રુપ ઈમાં જર્મની કુરાકાઓ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થવાની છે. અન્ય એક મેચમાં ડલ્લાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ્સ જાપાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8 થી 9 અબજ ડોલરથી વધીને લગભગ 40 થી 45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફ્રાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી. તુર્કીમાં રમાયેલી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બોમદેવરા અને કિશોર કુમકુમ મોહાદે સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: जानते हैं वियतनाम देश की जनसंख्या कितनी होगी? यही कोई 10 करोड़. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा, तब कितना कष्ट घटा होगा.
2: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: कागज के जेवर.
4: पटवारी जी, ओ पटवारी जी,
5: कौन है?
4: ओ, मैं हूँ मंगरू.
5: आती हूँ, ठहरो ठहरो.
4: पायला की पटवारी ताई.
5: जीते रहो मंगरू.
4: पटवारी जी घर में है क्या?
5: वो तो सवेरे ही मुखिया के साथ जगबंदी को गए, अभी आते ही होंगे. तुम कहो, आज कैसे राव भूले, बहू कैसी है?
4: अरे सब कुशल मंगल है ताई, आपका आशीर्वाद है.
5: अरे हाँ, तुझे बधाई देना तो मैं भूल ही गई. रोज इनसे कहती हूँ, चलो मंगरू के घर हो आए, बहू से मिलाए, लेकिन इन्हें तो फुर्सत ही नहीं मिलती.
4: कोई बात नहीं ताई, अब कल आ जाना.
5: लो वो आ गए.
4: राम राम पटवारी जी, राम राम.
6: आओ आओ मंगरू, आओ भाई, बहुत दिनों में आए अब.
4: जी हाँ, यूं ही समय नहीं मिला पटवारी जी.
6: अच्छा, आओ आओ, बैठ बैठ, यहाँ बैठो ना. भाई मंगरू, तुम्हें बहुत बहुत बधाई हो. भाई सुना है घर में लक्ष्मी आई है.
4: जी पटवारी जी, अब भगवान ने कृपा की है, लड़की की शक्ल में बुढ़ा की आंखों को रोशनी दे दी है.
6: भाई मंगरू, लड़का हो या लड़की हो, है तो माँ बाप की खुशी का कारण दोनों ना.
4: इसी कारण तो मैं आपको अपनी खुशी में शामिल होने का न्योता देने आया हूँ.
6: अरे न्योता?
4: हाँ, कल मेरी बच्ची का नामकरण है, आप उसे आशीर्वाद देने जरूर आए हैं, और खाना भी मेरे यही.
6: नहीं नहीं भाई मंगरू, नहीं इतनी तकलीफ मत करो तुम. हाँ, समय निकाल कर मैं आ जरूर जाऊंगा.
4: ऐसे कैसे हो सकता है पटवारी जी, अरे पूरा गांव दावत में शामिल हो और आप वहाँ नहीं है.
6: तो क्या तुमने पूरे गांव को दावत दी है?
4: अरे पटवारी जी, मेरा बस चलता ना तो आस पड़ोस के 2-4 गांव वालों को भी दावत में बुलाता. कितनी दुआओं, कितनी मन्नतों के बाद भगवान ने मुझे औलाद दी है.
6: हाँ मंगरू, समझ सकता हूँ भाई, समझ सकता हूँ. तुम्हारे लिए ये खुशी यूं भी बहुत बड़ी है, क्योंकि शादी के 12 साल बाद तुम्हारे यहाँ पहली संतान हुई है. लेकिन
4: लेकिन लेकिन क्या पटवारी जी?
6: भाई अभी कुछ ही महीने पहले भी तो करीब करीब पूरे ही गांव को तुमने दावत दी थी ना.
4: आप तो बहुत जल्दी भूल जाते हैं पटवारी जी, और वो तो मेरे पिताजी का 13वां था.
6: हा? अच्छा अच्छा अच्छा, हाँ हाँ, वो तो तुम्हारे पिताजी का 13वां था. और ये तुम्हारी बच्ची का नामकरण है. भाई मंगरू, तुम्हारे दिल जिगर को

0: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: जब जब किसी हमलावर ने हमारी धरती के सीने पर पांव रखना चाहा, सब बच्चे सीना तान कर सामने खड़े हो गए और सीमा सुरक्षा की दीवार खड़ी हो गई.
2: विविध भारती पर हर रविवार की शाम 7 बजे होती है सैनिकों की शौर्य गाथा. कहानियां अदम्य साहस की, कहानियां देश के लिए कुर्बान हो जाने के जज्बे की. गाथा देश के जाबाज फौजियों के शौर्य की, सैनिकों की शौर्य गाथा.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદર બંદરના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા સંપન્ન. મે 2026 સુધીમાં 1,43,00,000થી વધુ લોકોએ અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત લીધી. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની પસંદગી. સમાચાર વિગતવાર. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા સાથે પોરબંદર બંદરની મુલાકાત લઈ તેના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોઢવાડિયાએ કહ્યું, સદીઓથી દરિયાઈ વારસા પર ઊભું રહેલું આ બંદર રાજ્યને મધ્ય પૂર્વ, આફ્રિકા અને તેનાથી આગળ પેઢીઓથી જોડતું આવ્યું છે. તે સમગ્ર વર્ષ દરમિયાન વેપાર અને આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર રહ્યું છે. ભવિષ્યને જોતા આ બંદરને વિશ્વકક્ષાના દરિયાઈ કેન્દ્ર અને રાજ્યની સમૃદ્ધિના પ્રવેશદ્વારમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત શ્રી માંડવિયા અને શ્રી મોઢવાડિયાએ રોકાણકારો અને અગ્રણી ઉદ્યોગકારો સાથે પોરબંદર જેટી અને ભરવાડા ખાતે તૈયાર થનારા ફર્નિચર પાર્કની સ્થળ મુલાકાત લીધી. દરમિયાન તમામ લોકોએ આ પાર્કની અપાર વિકાસ ક્ષમતાનું મૂલ્યાંકન કર્યું. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક માટે પોરબંદરની પસંદગી થઈ છે. 100 હેક્ટર જમીન પર આ પાર્ક તૈયાર કરાશે. રાજ્યની 879 શાળા અને મહાવિદ્યાલયમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઈ. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદમાં 12,733 જગ્યા માટે લેવાયેલી પરીક્ષામાં 2,63,345 ઉમેદવાર નોંધાયા. તેમાંથી 2,40,000 ઉમેદવારે પરીક્ષા આપી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમામ કેન્દ્ર પર ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પેપર સારું ગયું હોવાથી ઉમેદવારોમાં પણ આનંદની લાગણી જોવા મળી. વડોદરાથી ગાંધીનગર પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર ભૂમિકા પરમારે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
1: 9 ફેબ્રુઆરીએ મારું પીઈટી પીએસટી પાસ કર્યું હતું અને ત્યાર પછી મારે અહીંયા ગાંધીનગરમાં થિયરી એક્ઝામ આવી છે. મારું મતલબ કે ઓલ ઓફ ધ રિવ્યુ સારો છે. એક્ઝામ મારી સારી ગઈ છે. સૌથી વધારે રિઝનિંગનું ને એવું પૂછાયું હતું અને સૌથી વધારે કોન્સ્ટિટ્યુશન પૂછાયું હતું. મારું એ પેપર તો સારું ગયું છે અને રિઝનિંગ ને મેથ્સ બી બેઝિક લેવલનું હતું, બહુ હાર્ડ નહોતું.
0: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું, નવસારીમાં માર્ગ જોડાણ અને હવાઈ જોડાણના અભૂતપૂર્વ કાર્ય પૂર્ણ થયા, તેમજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજથી સ્થાનિક સ્તરે પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. તેના કારણે તમામ વૈશ્વિક કક્ષાની સુવિધાઓના કારણે લોકોના સમય અને ઇંધણની બચત થઈ રહી છે. નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા નવસારી જિલ્લા વેપાર અને ઉદ્યોગ મહામંડળના પદગ્રહણ સમારોહને સંબોધતા શ્રી પાટીલે આ વાત કહી. તેમણે મહાત્મા ગાંધીના સવિનય કાનૂન ભંગના ઐતિહાસિક સ્મરણોને તાજા કરતા મહામંડળને કોર્પોરેટ ટૂર ગોઠવવા પણ અપીલ કરી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્રગતિપથ યાત્રા અંતર્ગત

0: ઉના ટાઇડલ રેગ્યુલેટરી બંધના પ્રગતિ હેઠળ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પાટીલે કહ્યું આ મહત્વની પરિયોજના જળસંચય, પૂર નિયંત્રણ તથા કૃષિ વિકાસને નવી દિશા આપશે. ઉપરાંત તેમણે ગુણવત્તાસભર અને સમયબદ્ધ અમલીકરણ દ્વારા લોકહિતના કાર્યને વધુ અસરકારક બનાવવા અંગે અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન પાઠવ્યું હતું. ઉપરાંત શ્રી પાટીલે એક પેડ મા કે નામ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ યોજાયેલા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી બનેલું અમદાવાદનું સાયન્સ સિટી વૈશ્વિક જ્ઞાન અને આધુનિક પ્રગતિનું જીવંત પ્રતીક બની ગયું છે. મે 2026 સુધીમાં અંદાજે 1,43,00,000થી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ અને વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી. સાયન્સ સિટી આજે નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન અને નવીનતા જગાવતું એક શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે.
1: અમદાવાદમાં વર્ષ 1999માં ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળમાં આધુનિકીકરણ અને વિસ્તરણના પ્રયાસથી આ સંસ્થાની વિકાસ યાત્રા વધુ વેગવંતી બની હતી. સત્તાવાર યાદી મુજબ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના પ્રધાનમંત્રીના વિઝનના પરિણામે સાયન્સ સિટી નેચર પાર્ક, રોબોટિક્સ, એક્વેટિક એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, પ્લેનેટ અર્થ, એનર્જી એજ્યુકેશન પાર્ક, મ્યુઝિકલ ફાઉન્ડેશન દ્વારા દેશના અગ્રણી વિજ્ઞાન કેન્દ્રોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આ કેન્દ્ર આજે જ્ઞાન, નવીનતા અને પ્રગતિનું વૈશ્વિક પ્રતીક બન્યું છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિપથ યાત્રા યોજાઈ ગઈ હતી. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે વધુ માહિતી આપી છે.
2: આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા. સૌથી વધુ વડાપ્રધાન તરીકે શાસન કરવાનો રેકોર્ડ એમના નામે થયો છે ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા એમના દીર્ઘાયુ માટે અને તંદુરસ્તી માટે, અને એમાં મોટી સંખ્યામાં નગરજનો, ભાઈઓ બહેનો જોડાયા હતા.
0: આવતીકાલે યાત્રી સુવિધા દિવસ ઉજવાશે તે અંતર્ગત રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર વિવિધ કાર્યક્રમ યોજાશે. દરમિયાન રાષ્ટ્રીય ગીત, વંદે માતરમનું સમૂહગાન, રક્તદાન શિબિર અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર પણ યોજાશે. સુરેન્દ્રનગર ખાતે પ્રભારી મંત્રી દર્શના વાઘેલાએ મીડિયા સંવાદને સંબોધતા કહ્યું, વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના 12 વર્ષ દરમિયાન અનેક યોજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ વરસાદ નહીં પડે, જ્યારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં આ વખતે ચોમાસાના આગમનમાં પણ વિલંબ થશે તેમ શ્રી યાદવે ઉમેર્યું હતું.
3: मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नौलार चेंज में रहेगा. पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है अहमदाबाद में 41 और गांधीनगर में भी. अभी मानसून की सिनेरियो है जो नॉर्मल डेट है उसके आसपास तो जो मानसून का फ्लो है वो वीक है, इसलिए 15 जून के आसपास तो मानसून गुजरात में भी इंटर रहेगा.
0: આજે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે વલસાડના અમિશા શાહે સતત 50 વખત રક્તદાન કરી અનેક લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
4: મેં 29 વર્ષની વયે 2 બાળકોની માતા બન્યા પછી ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું અને મેં આજે 50મી વખત બ્લડ ડોનેટ કમ્પ્લીટ કર્યું છે. હવે ઘણી બધી અવેરનેસ વધી ગઈ છે. લોકોને હજી પણ એવું હોય છે કે કદાચ લોહી આપવાથી મારા શરીરમાં કઈ તકલીફ થશે તો, બટ એવું હોતું નથી. તમારું નવું લોહી તરત બનતું જ રહે છે, એટલે આ સત્કાર્યમાં મારી સાથે તમે લોકો પણ જોડાઓ.
0: બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા સૌરાષ્ટ્રના પહેલા મહિલા ક્રિકેટર બન્યા છે. આગામી 22 જૂને શ્રીલંકામાં રમાનારી મેચમાં તેઓ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ અંગે ખેલાડી અવની ચાવડાની પ્રતિક્રિયા સાંભળીએ.
5: મારું અત્યારે ઇન્ડિયા અંડર 19 વુમેન્સ T20 ના સ્કવોડમાં સિલેક્શન થયું છે અને અત્યારે હું બેંગ્લોર 4 દિવસના કેમ્પ માટે જઈશ અને ત્યાંથી ચેન્નઈ રમવા જઈશ સીઝન. મને 13 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનો શોખ હતો. મારા મમ્મી પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે મને પહેલેથી. હું સવાર, સાંજ અને બપોર એટલે એવું ટાઈમ નતો કે આ ટાઈમે આવીને પ્રેક્ટિસ કરવાની, પણ ગમે ત્યારે આવીને પ્રેક્ટિસ કરી શકો એવું. અને
0: આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સાથે મેચ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ગ્રુપ એની આ મેચ બર્મિંગહામના એજબેસ્ટનમાં હમણાં 7:30 વાગે શરૂ થશે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની ટીમ ફાતિમા સનાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર બંદરના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા સંપન્ન. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની પસંદગી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
6: હમણાં જ આપે આજે સાંજે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ સાંભળ્યું. આવો હવે સાંભળીએ આપ કે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: इस प्रोग्राम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોઉં બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261 22 36 209,
1: 0261 22 36 209 પર.
3: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. 101.5.